આ ભોળાનાથની સ્તુતિ છે ભાઈઓ અને બહેનો, મને તાલમાં સાથ આપો. તાલે જય હો. વાહ, ભોળાનાથની સ્તુતિ.

હેમંત ચૌહાણના સ્વરમાં શિવ તાંડવ આપે સાંભળ્યું. આ સાથે જ આજનો આ ભાવસાગરના મોતી કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે, ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર 6:35 થઈ છે. આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત તુલસીદાસ કૃત શ્રી રામચરિત માનસ ગાન હવે અમે રિલે કરીશું.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે આપ જોડાયા છો. પ્રસ્તુત કરીએ છીએ શ્રી રામચરિત માનસ ગાન. આજે આ કાર્યક્રમની 154મી કડી આપ સાંભળશો. આજની પ્રસ્તુતિમાં કલાકાર શ્રી અનુરાધા પોંડવાલ, સંગીત નિર્દેશન સતીશ ભાટિયાનું. આવો સાંભળીએ શ્રી રામચરિત માનસ ગાન.

0: શ્રી રામચરિતમાનસ ગાન 154મો ભાગ. આજે આપ સાંભળી રહ્યા હતા આજની પ્રસ્તુતિના કલાકાર હતા અનુરાધા પંડવાળ.
1: આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે એફએમ બેન્ડ 102.9 મેગાહર્ટ્ઝ પર. એક વિચાર, આજનો સુવિચાર. શ્રોતા મિત્રો, એકવાર પરીક્ષિત રાજાએ ભગવત સપ્તાહ આરંભ્યું હતું. વ્યાસપીઠ પર પરમ જ્ઞાની શુકદેવજી એટલે કે વ્યાસજીના દીકરા બેઠા હતા. શુકદેવજીએ વ્યાસમુનિ પાસે વિદ્યા મેળવી હતી અને 7 દિવસ ચાલેલી આ કથા સાંભળવા અનેક સંતો મહંતો ઋષિઓ તથા અન્ય ભાવિકો આવતા હતા. શુકદેવજીની અમૃતવાણી સાંભળીને સૌ કોઈ સંતોષ પામતા હતા. છતાં શુકદેવજીની અમૃતવાણીની સૌથી પ્રગાઢ અસર પરીક્ષિત રાજા પર પડી. કથાનું શ્રવણ કરતા કરતા એનો દેહભાવ ઓગળવા લાગ્યો. જીવ અને શિવ, શરીર અને આત્મા, દેહ અને દેહી વગેરેનો સંબંધ અને એની ઓળખ રાજાને બરાબર સમજાય. પરમ તત્વ સાથે એમના જીવનું સંધાન થવા લાગ્યું. એ સમાધિસ્થ થયા, એમને મુક્તિ મળી. સંસારને ભ્રમણા મોહનું છેદન થતાં એમને ભગવાનની પ્રાપ્તિ થઈ, એમનો ઉદ્ધાર થઈ ગયો. હરિના હેતનું એ પ્રતાપ છે શ્રોતા મિત્રો.

0: આકાશવાણીના ગોધરા કેન્દ્રનો આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો એફએમ 102.2 MHz પરથી. શ્રોતા મિત્રો, હવે જોઈએ અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. તો અત્યારે રૂપરેખા બતુર્ત જ 6:55 દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર, 7 વાગે હિન્દીમાં અને 7:05 અંગ્રેજીમાં અમે દિલ્હીથી સમાચાર રિલે કરીશું, અને 7:10 આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું સહપ્રસારણ થશે. 7:20 ભક્તિ સંગીતના આરાધના કાર્યક્રમ સાંભળશો નિરંજન પંડ્યા, પ્રફુલ્લ દવે અને પામેલા જૈનને. 7:45 અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર રિલે કરીશું, અને 8 વાગે દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત, તેમજ 8:15 અંગ્રેજીમાં સમાચાર રિલે થશે. 8:30 હિન્દી ફિલ્મ સંગીતના ચિત્રલોક કાર્યક્રમ સાંભળશો ફિલ્મ સ્વદેશ, વન્સ અપોન એ ટાઈમ ઇન મુંબઈ, પ્રેમ રતન ધન પાયો, ફિર હેરા ફેરી અને રન ફિલ્મના ગીત. 9 વાગે આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું, અને 10 વાગે આપ સાંભળશો પ્રાયોજિત કાર્યક્રમ મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ. 10:10 હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં સાંભળશો હિન્દી ફિલ્મ ગીત, યસ બોસ ફિલ્મના ગીત. 10:30 આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમોના સહપ્રસારણમાં હિન્દી ફિલ્મ ગીત, 10:45 સુગમ સંગીત. 11 વાગે ન્યૂઝ હેડલાઇન, 11:02 હિન્દી ફિલ્મ ગીત, અને 11:30 આજના અતિથિ કાર્યક્રમ, તેમજ 12 વાગે ન્યૂઝ હેડલાઇન, 12:02 ગુજરાતી લોકસંગીતનો કાર્યક્રમ, અને 12:30 વાગે સહયર કાર્યક્રમ, તેમજ 1:20 આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર, અને 2:30 પ્રાદેશિક સમાચાર આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી અમે રિલે કરીશું. ત્યારબાદ 1 વાગે વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત ગીતમાલા કાર્યક્રમ, બપોરે 1:30 વિવિધ ભારતીના કાર્યક્રમ, 2 વાગે ત્રિવેણી, અને 2:35 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, તેમજ 3 વાગે સખી સહેલી, 4 વાગે પિટારા સેહતનામા, અને 5:00 છાયા ગીત વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત અમે રિલે કરીશું. 5:30 આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી સાંભળશો પ્રાયોજિત કાર્યક્રમ NCERT દ્વારા પ્રાયોજિત ઉમંગ કાર્યક્રમનું પ્રસારણ, અને 6 વાગે હિન્દી ફિલ્મ સંગીતના ગુલમહોર કાર્યક્રમમાં ફિલ્મ ખિલાડી 786, દેશી બોયઝ, પટિયાલા હાઉસ, હમકો દિવાના કર ગયે, સ્પેશિયલ 26, એક્શન રિફ્લે, હાય બેબી, ફિર હેરા ફેરી, અફલાતુન, સંઘર્ષ, ઝુલમી અને સૌગંધ ફિલ્મના ગીત. 7:10 આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર રિલે થશે, અને 7:20 કૃષિ જગત કાર્યક્રમમાં HD પરમારને સાંભળશો, વાત કરશે પાક ઉત્પાદનની ઓછી ખર્ચાળ પદ્ધતિઓ વિશે. 7:50 અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર રિલે થશે, અને 8 વાગે અમદાવાદથી પ્રસારિત કાર્યક્રમ અમે રિલે કરીશું. 8:30 ગુજરાતી લોકસંગીત, અને 8:45 અમદાવાદથી પ્રસારિત સમાચાર સંધ્યા, તેમજ 9 વાગે અંગ્રેજીમાં સમાચાર રિલે થશે. રાત્રે 9:15 આપકે લીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ પ્રસારિત થશે, અને 9:30 આપ સાંભળશો આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત કાર્યક્રમ અમે સહપ્રસારિત કરીશું, જેમાં ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં સોમનાથ ખાતે યોજાનાર સોમનાથ અમૃત મહોત્સવ કાર્યક્રમને આવરી લેતો રેડિયો અહેવાલ, અને 10:30 ઢલતી જાહેરાત કાર્યક્રમમાં હિન્દી ફિલ્મ ગીત, 11 વાગે દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર, અને 11:05 અંગ્રેજીમાં સમાચાર રિલે થશે. સભાનું સમાપન થશે 11:10. તો શ્રોતા મિત્રો, આ હતી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો FM 102.2 MHz પરથી.
1: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી શ્યઃ તેલંગાણા રાજ્યે પ્રાયઃ ચતુષ

આકાશવાણી અમદાવાદ વડોદરા, નમસ્કાર. પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે સોમનાથ અમૃત પર્વની ઉજવણી. સોમનાથમાં પ્રથમવાર કુંભાભિષેક અને સૂર્ય

0: એર શો યોજાશે। જામનગરમાં મોડી રાત્રે પહોંચેલા પ્રધાનમંત્રીનું ભવ્ય અભિવાદન કરાયું। પ્રધાનમંત્રીએ કહ્યું, સોમનાથની સહિયારી વિરાસતનું આપણને ગૌરવ। વડોદરામાં આજે સાંજે સરદાર ધામનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ થશે। પંચમહાલમાં એક જ દિવસમાં અકસ્માતની અલગ અલગ ઘટનાઓમાં 4ના મોત અને આજથી ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો આરંભ। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સોમનાથ અમૃત પર્વ 2026ની ભવ્ય ઉજવણી થશે। આ પ્રસંગે શ્રી મોદી સોમનાથ મહાદેવનું પૂજન અને કુંભાભિષેક કરશે, ત્યારબાદ જનસભાને સંબોધિત કરશે। દરમિયાન એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે। સાંભળીએ એક અહેવાલ।
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવાઈ માર્ગે જામનગરથી સોમનાથ પહોંચ્યા બાદ વીર હમીરજી ગોહિલ સર્કલ સુધી રોડ શોમાં જનતાનું અભિવાદન ઝીલશે। ત્યારબાદ પ્રધાનમંત્રી સોમનાથ મંદિર પુનર્નિર્માણના સ્વપ્નદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે। શ્રી મોદી સોમનાથ મહાદેવની વિશેષ પૂજા કરશે અને મંદિરના શિખર પર કુંભાભિષેક તેમજ ધ્વજારોહણ પણ કરાવશે। આ અવસરે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા સોમનાથના આકાશમાં દિલધડક એર શો યોજાશે। પૂજા અર્ચના બાદ પ્રધાનમંત્રી જનસભાને પણ સંબોધિત કરશે। પીએમ મોદી વિશેષ સ્મારક ટપાલ ટિકિટ તેમજ 75 રૂપિયાનો વિશેષ સ્મારક સિક્કો પણ બહાર પાડશે। મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, સોમનાથ।
0: પ્રધાનમંત્રી ઐતિહાસિક સોમનાથ મંદિરના પુનઃનિર્માણની યશોગાથાને અંકિત કરતું પ્રદર્શન નિહાળશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યની 2 દિવસની મુલાકાતે ગઈકાલે રાત્રે જામનગર પહોંચ્યા, જ્યાં પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું। તેમણે લાલ બંગલો સર્કલ ખાતેથી વિશાળ જનસભાને સંબોધન કર્યું। આજે યોજાનારા સોમનાથ અમૃત પર્વ અંગે બોલતા તેમણે આપણી સહિયારી વિરાસત પર ગર્વ વ્યક્ત કર્યો।
2: આજથી 75 વર્ષ પહેલા સરદાર સાહેબે જે સપનું જોયું, જે સંકલ્પ કર્યો હતો, આજથી 75 વર્ષ પહેલા સોમનાથ મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી। ડોક્ટર રાજેન્દ્ર બાબુ આવ્યા હતા, દેશની જડોને જાણતા હતા અને એટલા માટે રાજેન્દ્ર બાબુએ કોઈની પણ વાત માન્યા વગર સોમનાથ પધાર્યા હતા। 75 વર્ષ થઈ રહ્યા છે એ ગૌરવ ભરી પળને ફરી એકવાર એ વિરાસતનું સન્માન કરવા માટે સોમનાથમાં ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે અને દેશભરના લોકોને આપણી આ વિરાસત માટે ગૌરવ થાય।
0: પ્રધાનમંત્રી રાજ્યની અવિરત પ્રગતિનો ઉલ્લેખ કરતા સૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાત લીડ કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું। તેમણે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિજયને ગુજરાત સહિત દેશની જનતાએ વધાવ્યો હોવાનું જણાવ્યું।
2: સાથીઓ, ચૂંટણીઓ તો કેટલીય લડ્યા અને કેટલીય ચૂંટણીઓ જીત્યા, જય પરાજય તો ચાલ્યા કરતો હોય, પણ પહેલી વાર હું જોયું છે કે બંગાળની ચૂંટણીઓ સમગ્ર દેશમાં જાણે દૂર દૂર હજારો માઇલ દૂર બેઠેલા વ્યક્તિને પણ બંગાળમાં પરિવર્તન આવ્યું એટલે હાશકારો થયો। એટલે પીડા કેટલી ભયંકર થઈ હશે ત્યાંના લોકોને કે જેનો હાશકારો ગુજરાતનો માનવી અનુભવે, આનાથી મોટું બીજું શું હોઈ શકે। અને આ દેશના સામર્થ્યના દર્શન થાય છે કે પીડા બંગાળને થતી હોય અને દર્દ ગુજરાતીને થતું હોય।
0: શ્રી મોદીએ શહેરમાં રોડ શો કર્યો હતો। તેમણે રોડ શો દરમિયાન જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોમનાથ અમૃત પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના આંગણે પધારનાર છે, ત્યારે તેમના પરંપરાગત સ્વાગતની તૈયારીના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રીના રોડ શો, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ, મંદિરના શણગાર અને અન્ય વિશિષ્ટ કાર્યક્રમ સહિત રૂટનું પગપાળા નિરીક્ષણ કરીને કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી। આકાશવાણીના સંપાદક સહાયક મયુર સોલંકી સાથેની વાતચીતમાં તેમણે આ અંગે વધુ માહિતી આપી।
3: સોમનાથ અમૃત મહોત્સવના આ પાવન અવસરે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સોમનાથ ખાતે પધારી રહ્યા છે। સોમનાથ ભક્તો દ્વારા એમનું ભવ્ય સ્વાગત કરવાની તૈયારીઓ કરી છે, સાથે સાથે આદરણીય મોદીજી રોડ શો પછી મંદિર ખાતે પધારશે, મંદિરે ભગવાન સોમનાથજીના દર્શન પૂજા અર્ચના કરશે અને પછી સોમનાથ અમૃત મહોત્સવની સભામાં ભાગ લેશે।
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વડોદરામાં રાજ્યના ત્રીજા સરદારધામનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે

0: પ્રધાનમંત્રી વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વાઘોડિયો ચોકડી ખાતે પ્રથમ તબક્કામાં અંદાજે 150 કરોડના ખર્ચે સરદાર ધામનું નિર્માણ કરાયું છે. આ ભવનના કાર્યરત થવાથી 2000થી વધુ વિદ્યાર્થીઓને અદ્યતન નિવાસી સુવિધા મળશે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પાટીદાર રત્ન એવોર્ડથી નવાજવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પંચમહાલ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન અકસ્માતોની હારમાળામાં 4ના મોત થયા છે. ગોધરા અમદાવાદ હાઇવે પર વાવડી ખુર્દ નજીક બેફામ કારે બાઇકને ટક્કર મારતા 3 મિત્રોના કરુણ મોત નિપજ્યા છે. ફરાર કાર ચાલકને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અન્ય એક ઘટનામાં ગોધરા તાલુકાના કોટડા બીજ પાસે અજાણ્યા વાહનની ટક્કરે એક યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. આ ઉપરાંત દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કાલોલ નજીક સુરતના પટેલ પરિવારની કાર બ્રિજ પરથી નદીમાં ખાબકી હતી. સદનસીબે નદીમાં પાણી ન હોવાથી પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો. ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓ, નવીન સંશોધન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભરતાના પ્રતીક સમાન રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની આજે ઉજવણી કરાશે. 11 મે 1998 ના રોજ રાજસ્થાનના પોખરણ ખાતે કરાયેલા સફર પરમાણુ પરીક્ષણના સન્માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે. ટેકનોલોજી દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે સાયન્સ સિટીમાં અનેક નવા આકર્ષણ અને અત્યાધુનિક સુવિધાઓનો ઉમેરો થવા જઈ રહ્યો છે. સાયન્સ સિટીમાં નવા પ્રોજેક્ટ્સ અને ગેલેરીઓનું લોકાર્પણ થઈ રહ્યું છે, જે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવા સંશોધકો માટે પ્રેરણારૂપ બનશે. હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે. આ દરમિયાન મહત્તમ તાપમાન 41-45 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગની યાદી મુજબ બનાસકાંઠા, પાટણ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ગીર સોમનાથ તથા કચ્છમાં આજે હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજથી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ થશે. ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન દ્વારા યોજાનારી આ સ્પર્ધામાં 31 દેશના અંદાજે 200 રમતવીર ભાગ લેશે. સાંભળીએ એક અહેવાલ.
1: આ ચેમ્પિયનશીપ એશિયન દેશો અને રાષ્ટ્રમંડળમાંથી ટોચની પ્રતિભાઓને એક સાથે લાવશે. એટલું જ નહીં, તે રાષ્ટ્રમંડળ રમત ગ્લાસગો માટે ક્વાલિફાયર ઇવેન્ટ પણ હોવાથી તે ભારતની આગામી પેઢીના લિફ્ટર્સને વિશ્વમંચ પર શ્રેષ્ઠતા માટે લક્ષ્ય રાખવા પ્રેરણા આપશે. આ ઉપરાંત એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન એક્ઝિક્યુટિવ બોર્ડ અને વાર્ષિક પરિષદની બેઠકો પણ આવતીકાલે અમદાવાદમાં યોજાશે. પ્રવેશ અડિયેજા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઇન્ડિયન્સે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા. અન્ય એક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 5 વિકેટથી હરાવ્યું. આજે આઈપીએલમાં પંજાબ કિંગ્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. પાલનપુરના યુવા ક્રિકેટર ઉર્વિલ પટેલે માત્ર 13 બોલમાં 1/2 સદી કરીને આઈપીએલના ઇતિહાસમાં સૌથી ઝડપી 1/2 સદી કરવાનો રેકોર્ડની બરાબરી કરી છે. ઉર્વિલ પટેલની આ ઐતિહાસિક ઇનિંગ્સ પાલનપુર સહિત સમગ્ર ગુજરાત માટે ગર્વ અને પ્રેરણાનું પ્રતીક બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉર્વિલ પટેલને શુભકામનાઓ પાઠવી. ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયાકાંઠે દરોડા પાડી દમણથી બોટ મારફતે લાવવામાં આવેલો 22 લાખ કરતા વધુની કિંમતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 11 આરોપીઓના નામ ખુલ્યા છે અને તેઓ ફરાર છે. ડાંગના આહવામાં સિવિલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક ડાયાલિસિસ કેન્દ્ર જિલ્લાના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. જિલ્લાના 311 ગામ સહિત નવસારી અને વલસાડ ઉપરાંત મહારાષ્ટ્રથી પણ દર્દીઓ આ ડાયાલિસિસ સેવાનો લાભ લઈ રહ્યા છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે સોમનાથ અમૃત પર્વની ઉજવણી. સોમનાથમાં પ્રથમવાર કુંભાભિષેક અને સૂર્યકિરણ એર શો યોજાશે. જામનગરમાં મોડી રાત્રે પહોંચેલા પ્રધાનમંત્રીનું ભવ્ય અભિવાદન કરાયું. પ્રધાનમંત્રીએ કહ્યું, સોમનાથની સહિયારી વિરાસતનું આપણને ગૌરવ. વડોદરામાં આજે સાંજે સરદાર ધામનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ થશે. પંચમહાલમાં એક જ દિવસમાં અકસ્માતની અલગ અલગ ઘટનાઓમાં 4ના મોત. અને આજથી ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો આરંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: શ્રોતા મિત્રો, આકાશવાણીના વડોદરા કેન્દ્રનું આ પ્રસારણ છે. એફએમ બેન્ડિક સુબે પ્રોણાંગ વિદેશાંશ મેગાહર્ટ્ઝ પર ભક્તિ સંગીતના આરાધના કાર્યક્રમમાં સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. વિજ્ઞાપન

0: સાંભળીશું આ ભક્તિ રચનાઓ.
1: ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.

0: सहायता टेलीलॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।
2: પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે, ભક્તિ રચના સાંભળીએ।

0: અસ્તિત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે, જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો, ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો, મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો, આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો, છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો, ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો, પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: દેવાધિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ, ભારતની અજે સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઊભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: હર હર હર મહાદેવ. પ્રફુલ દવે અને સાથીઓને સાંભળીએ.

प्रफुल्ल दवे अने साथियोना स्वरमा आ शिव वचन आपे सांभळ्यो। आ साथे जजनो आ भक्ति संगीतनो आराधना कार्यक्रम अहीं समाप्त थाय छे। આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર। 7:45 થઈ છે સાંભળી આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત ગુજરાતીમાં સમાચારનું સહપ્રસારણ।

આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે સોમનાથ અમૃત પર્વ 2026માં ભાગ લેશે.

તમિલનાડુમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોવાળી વિધાનસભાનું પહેલું સત્ર આજથી શરૂ થશે. પશ્ચિમ બંગાળમાં મંત્રીઓને ખાતા ફાળવાશે. ભારત વૈશ્વિક સ્તરે સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ત્રીજા ક્રમે. ગુજરાતના ગાંધીનગરમાં આજથી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026 શરૂ થશે. અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ નિમિત્તે સોમનાથ અમૃત પર્વ 2026માં ભાગ લેશે. શ્રી મોદી ભગવાન

0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ નિમિત્તે સોમનાથ અમૃત પર્વ 2026માં ભાગ લેશે. શ્રી મોદી ભગવાન સોમનાથને પ્રાર્થના કરશે, કુંભ અભિષેક વિધિ કરશે અને બાદમાં જાહેરસભાને સંબોધિત કરશે. એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी हवाई मार्ग से जामनगर से सोमनाथ पहुंचेंगे. हेलीपैड पर उतरने के बाद वे वीर हमीर जी गोहिल सर्कल तक रोड शो के दौरान जनता का अभिवादन स्वीकार करेंगे. इसके बाद प्रधानमंत्री सरदार वल्लभ भाई पटेल की प्रतिमा पर पुष्पांजलि अर्पित करेंगे, जिन्होंने सोमनाथ मंदिर के पुनर्निर्माण का सपना देखा था. श्री मोदी मंदिर में विशेष पूजा अर्चना करेंगे तथा मंदिर के शिखर पर कुंभाभिषेक और ध्वजारोहण भी करेंगे. इस अवसर पर भारतीय वायुसेना की सूर्य किरण एरोबेटिक टीम सोमनाथ के आकाश में रोमांचक एयर शो प्रस्तुत करेंगी. पूजा अर्चना के बाद प्रधानमंत्री जनसभा को भी संबोधित करेंगे. वे एक विशेष स्मारक डाक टिकट और 75 रुपए का विशेष स्मारक सिक्का भी जारी करेंगे. मयूर सोलंकी, आकाशवाणी समाचार, सोमनाथ.
0: ત્યારબાદ શ્રી મોદી વડોદરા જશે. ત્યાં તેઓ સાંજે સરદાર ધામ છાત્રાલયનું ઉદઘાટન કરશે. આ પ્રોજેક્ટમાં 1000 છોકરાઓ અને 1000 છોકરીઓ માટે છાત્રાલય, સેન્ટ્રલ ડાઇનિંગ હોલ, લાયબ્રેરી અને ઓડિટોરિયમ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. શ્રી મોદી સરદાર ધામ સંકુલમાં સ્વાગત ક્ષેત્ર, નાગરિક સુવિધાઓ, ડાઇનિંગ ક્ષેત્ર અને ઇ લાયબ્રેરી સહિત વિવિધ સુવિધાઓની પણ મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સભાને સંબોધિત પણ કરશે. તામિલનાડુમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથેની વિધાનસભાનું પહેલું સત્ર આજથી શરૂ થશે. પ્રોટેમ સ્પીકર એમવી કરુપૈયા નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે. તમામ સભ્યોના શપથ લીધા બાદ સ્પીકરની પસંદગી કરવામાં આવશે. તમિલગા વેત્રી કઝગમ ટીવીકેના વડા સી જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની નવી સરકારે આ મહિનાની 13મી તારીખ પહેલા પોતાની બહુમતી સાબિત કરવી પડશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી આજે નબન્નામાં રાજ્ય સચિવાલય ખાતે મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે. શનિવારે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી સાથે પદ અને ગુપ્તતાના શપથ લેનારા 5 મંત્રીઓમાં વિભાગોની ફાળવણી કરાશે. નવા મંત્રીમંડળના ભાજપના ચૂંટણી વચનો પર ચર્ચા થવાની ધારણા છે. નવા ચૂંટાયેલા ધારાસભ્યો પણ બેઠકમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. આજે સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. ત્યારબાદ મંત્રીમંડળની બેઠક યોજાશે. પશ્ચિમ બંગાળ વિધાનસભાના નવા ચૂંટાયેલા ધારાસભ્યો આ અઠવાડિયે શપથ લેશે. ભાજપના વરિષ્ઠ નેતા તાપસ રોય કાર્યકારી અધ્યક્ષ તરીકે પણ શપથ લેવડાવશે. સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ભારત વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે છે. મોર્ગન સ્ટેનલીના નવા અહેવાલ મુજબ ભારતનું નવીનીકરણીય ઉર્જા સંક્રમણ બાહ્ય નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે, પરંતુ તેની સફળતા દેશ સ્થાનિક સ્તરે સોલાર સેલ, વેફર અને પોલિસિલિકોન જેવા મુખ્ય ઘટકોના ઉત્પાદન કેટલી ઝડપથી કરે છે તેના ઉપર નિર્ભર રહેશે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયના આંકડા અનુસાર સ્થાનિક સૌર મોડ્યુલ ક્ષમતા માર્ચ 2024માં 38 ગીગાવોટથી વધીને માર્ચ 2025માં 74 ગીગાવોટ થવાનો અંદાજ છે. સૌર શેલ ક્ષમતા પણ 9 ગીગાવોટથી વધીને 25 ગીગાવોટ થવાનો અંદાજ છે. જોકે અહેવાલ એ પણ દર્શાવે છે કે ભારત મુખ્ય ઘટકો માટે આયાત પર ભારે નિર્ભર છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે દેશના અત્યંત સમૃદ્ધ યુરેનિયમ સુધી પહોંચવાનો પ્રયાસ કરનાર કોઈપણ ઈરાનીને અમેરિકા નિશાન બનાવશે. તેમણે ઉમેર્યું કે પરમાણુ સામગ્રી અમેરિકન સૈન્ય દ્વારા સતત દેખરેખ હેઠળ છે. ઈરાન પર 10 અઠવાડિયાના યુએસ ઇઝરાયલ યુદ્ધને સમાપ્ત કરવા માટે યુદ્ધ વિરામ વાટાઘાટોમાં વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે ઈરાનનું અત્યંત સમૃદ્ધ યુરેનિયમ મુખ્ય અવરોધોમાંનું એક છે. અમેરિકા ઇચ્છે છે કે ઈરાન યુરેનિયમને દેશની બહાર સ્થાનાંતરિત કરે અને તેનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે બંધ કરે, પરંતુ તેહરાને ભારપૂર્વક જણાવ્યું છે કે તે ઘરેલુ સંવર્ધન કાર્યક્રમનો પોતાનો અધિકાર છોડશે નહીં. એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026 આજથી ગુજરાતના ગાંધીનગરમાં શરૂ થઈ રહી છે. આ ચેમ્પિયનશીપ 17 મેના રોજ પૂર્ણ થશે. આ સ્પર્ધા 44 વર્ષ પછી ભારતમાં યોજાઈ રહી છે. 28 દેશોના લગભગ 180 ખેલાડીઓ તેમાં ભાગ લેશે. ભારત, ચીન અને શ્રીલંકા 16-16 વેઇટલિફ્ટર્સ સાથે ભાગ લઈ રહ્યા છે, જ્યારે ચાઇનીઝ તાઇપેમાં 15 સ્પર્ધકો છે. ભારતીય ટીમનું નેતૃત્વ બિંધ્યા રાણી દેવી અને અજીત નારાયણ કરશે. મીરાબાઈ ચાનુ ઇજાને કારણે આ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે નહીં. સાંભળીએ એક અહેવાલ.
2: આ ચેમ્પિયનશીપ એશિયન દેશો અને રાષ્ટ્રમંડળમાંથી ટોચની પ્રતિભાઓને એક સાથે લાવશે. એટલું જ નહીં, તે રાષ્ટ્રમંડળ રમત ગ્લાસગો માટે ક્વાલિફાયર ઇવેન્ટ પણ હોવાથી તે ભારતની આગામી પેઢીના લિફ્ટર્સને વિશ્વમંચ પર શ્રેષ્ઠતા માટે લક્ષ્ય રાખવા પ્રેરણા આપશે. આ ઉપરાંત એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન એક્ઝિક્યુટિવ બોર્ડ અને વાર્ષિક પરિષદની બેઠકો પણ આવતીકાલે અમદાવાદમાં યોજાશે. પ્રવેશ અડિયેજા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.

0: થી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને મારા એક હેન્ડલ AIRNews_ABID ફોલો કરશો. ઉત્તરાખંડ વહીવટીતંત્રએ રાજ્યમાં પ્રતિકૂળ હવામાનની સ્થિતિ વચ્ચે ચારધામ યાત્રા કરી રહેલા યાત્રાળુઓ અને પ્રવાસીઓને સાવચેતી રાખવા અને સલામતીના પગલાંનું પાલન કરવાની અપીલ કરી છે. સાંભળીએ એક અહેવાલ.
1: मौसम विभाग ने उत्तराखंड के विभिन्न भागों विशेष रूप से पर्वतीय क्षेत्रों में कल और बुधवार को खराब मौसम और बारिश का ऑरेंज अलर्ट जारी किया है. गढ़वाल मंडल के आयुक्त विनय शंकर पांडे ने श्रद्धालुओं और पर्यटकों से यात्रा के दौरान मौसम के बारे में ताजा जानकारी रखने और सावधानी के साथ यात्रा कार्यक्रम तैयार करने का आग्रह किया है. यात्रियों से राज्य में खराब मौसम को देखते हुए 12 और 13 मई को यात्रा कार्यक्रम तैयार करते समय अधिक सजग रहने की अपील की गई है. सभी संबंधित सरकारी विभागों को यात्रियों के लिए आवश्यक व्यवस्था सुनिश्चित करने के निर्देश जारी किए गए हैं. समाचार कक्ष
0: આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઇન્ડિયન્સે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા. મુંબઈ તરફથી તિલક વર્માએ 42 બોલમાં 57 રન બનાવ્યા. બેંગલુરુ માટે ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી હતી. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 8 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કર્યું. ભુવનેશ્વર કુમારને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. આજે આઈપીએલ ક્રિકેટમાં પંજાબ કિંગ્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ચીનના સુઝોમાં AFC Under-17 મહિલા એશિયન કપ ફૂટબોલ મેચના ક્વાર્ટર ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો યજમાન ચીન સામે થશે. આ મેચ જીતીને ભારતીય ટીમ ફિફા Under-17 મહિલા વિશ્વકપ માટે ક્વોલિફાય થશે. મહિલા ફૂટબોલમાં ફિફા વિશ્વકપ માટે આ ભારતનું પ્રથમ ક્વોલિફિકેશન હશે. હવામાન વિભાગે આજે ગુજરાત અને રાજસ્થાનમાં ગરમી રહેવાની આગાહી કરી છે. કોંકણ અને ગોવાના કેટલાક ભાગોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આસામ, મેઘાલય, કેરળ, માહે, તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ આગાહી કરી છે. આજે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ અને પંજાબમાં વીજળી પડવાની શક્યતા છે. બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોના કેટલાક ભાગોમાં પણ આવું જ હવામાન રહેવાની આગાહી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ આજે ગ્વાલિયર ચંબલ ક્ષેત્રના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં 2 ચિત્તાઓને જંગલમાં છોડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2022માં નામિબિયાથી લાવવામાં આવેલા 8 ચિત્તાઓને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડીને પ્રોજેક્ટ ચિત્તા શરૂ કર્યો હતો. આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ રાજ્યમાં નવી સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના હિમંતા બિસ્વા શર્માને આમંત્રણ આપ્યું છે. આસામમાં આ સતત 3જી એનડીએ સરકાર હશે. એનડીએ વિધાનસભા પક્ષના નેતા તરીકે સર્વાનુમતે ચૂંટાયા બાદ શ્રી હિમંતા અન્ય ગઠબંધન નેતાઓ સાથે લોકભવનમાં રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
2: આજના મોટાભાગના અખબારોએ પેટ્રોલ ડીઝલ બચાવવા પ્રધાનમંત્રીએ કરેલી અપીલ અંગેના સમાચારને હેડલાઇન બનાવી છે. સંદેશ લખે છે, પેટ્રોલ ડીઝલ ગેસનો સંયમથી ઉપયોગ કરો મોદી. દિવ્ય ભાસ્કર લખે છે, મોદીની અપીલ, 1 વર્ષ સુધી સોનું ન ખરીદો, અહીં ખનીજ તેલના કૂવા નથી, પેટ્રોલ ડીઝલ બચાવો. નવગુજરાત સમયે પ્રધાનમંત્રીની અપીલને ટાંકીને લખે છે, કોરોના કાળની જેમ વર્ક ફ્રોમ હોમ શરૂ કરો, વિદેશ પ્રવાસ ટાળો.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે સોમનાથ અમૃત પર્વ 2026માં ભાગ લેશે. તામિલનાડુમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોવાળી વિધાનસભાનું પહેલું સત્ર આજથી શરૂ થશે. પશ્ચિમ બંગાળમાં મંત્રીઓને ખાતા ફાળવાશે. ભારત વૈશ્વિક સ્તરે સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં 3જા ક્રમે. ગુજરાતના ગાંધીનગરમાં આજથી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026 શરૂ થશે. અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે. સુનેના ફિલ્મના ગીત યસુદાસના સ્વરમાં સાંભળીએ.

0: येसुदासने आपे संभळ्या सुनैना फिल्मला गीत हतो. श्रोता मित्रो, एफएम बेंड 102.2 मेगाहर्ट्ज पर आकाशवाणीना गोधरा केन्द्रनू आ प्रसारण छे. अत्यारे 7:08 થવા જાય છે. થોડી જ વારમાં દિલ્હીથી પ્રસારિત પ્રથમ હિન્દીમાં સમાચાર પ્રભાત અને ત્યારબાદ 8:15 વાગે અંગ્રેજીમાં સમાચાર રીલે થશે.
1: મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પશ્ચિમ એશિયા સંકટ કે બીચ નાગરિકો સે એક વર્ષ તક સોના નહીં ખરીદને, ઈંધન કી ખપત કમ કરને ઓર વિદેશી મુદ્રા સંરક્ષિત કરને કા આગ્રહ કિયા. प्रधानमंत्री आज गुजरात में सोमनाथ अमृत पर्व में शामिल होंगे. वडोदरा में सरदार धाम हॉस्टल का शुभारंभ करेंगे. असम के राज्यपाल ने हिमंत बिस्व शर्मा को राज्य में नई सरकार बनाने के लिए आमंत्रित किया. उत्तराखंड सरकार ने प्रतिकूल मौसम के बीच चारधाम यात्रियों

0: પર જાહેરાત આપીને અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી. આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ એટલે એફએમ ગોધરા 102.2 મેગાહર્ટ્ઝ પર. સંપર્ક કરો
1: 9999838933 999883
2: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
3: ફસાણો.
4: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.
6: પંચમહાલ, દાહોદ અને મહીસાગર ની પ્રગતિ નો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5-સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો. આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750 91129. ઈ વિટારા. નિર્ભય ભવિષ્યની સફર.

0: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
4: વીરસરા ફિલ્મ ગીત લતા મંગેશકર અને ઉદિત નારાયણના અવાજમાં.

ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

રન ફિલ્મમાં ગીત અલકા યાજ્ઞિક અને સોનુ નિગમના સ્વરમાં આપે સાંભળ્યું. શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો ચિત્રલોક કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર. સવારના 9 થયા છે. મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું. બસ હવે થોડી જ વારમાં

0: શ્રોતા મિત્રો, આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમે કરી રહ્યા હતા. એફએમ બેન્ડ 102.9 દશાંશ મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. હવે પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ. મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ.
1: પ્રસ્તુત છે અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: નમસ્કાર, આદાબ. હું છું તમારો દોસ્ત અનમોલ.
1: હું રોઝી. આજે આપણે આપણા કાર્યક્રમમાં હજના એ મુકામ પર પહોંચી ગયા છીએ જ્યાં સફર પોતાના ચરમ પર હોય છે. આ એ પડાવ છે જ્યાં ઇન્સાન માત્ર યાત્રી નથી રહેતો, પરંતુ એક બંદો બની જાય છે, જે પોતાના રબની સામે ઉભો હોય પોતાની પૂરી સચ્ચાઈ સાથે.
0: હા, મક્કાની પવિત્ર ધરતી જ્યાં દુનિયાભરમાંથી આવેલા લાખો મુસલમાન એક જ મકસદ લઈને ભેગા થાય છે, અલ્લાહની ઇબાદત અને હજની ફરઝ અદાયગી. દોસ્તો, આજનો વિષય છે મક્કાથી અરાફાત સુધીની સફર. આ હજનો સૌથી અગત્યનો તબક્કો છે. અહીં જ તવાફ છે, સઈ છે, મીના છે, અરાફાત છે, મુઝદલિફા છે અને જમરાત છે. આ ઇબાદતનો ઉત્કર્ષ છે, પરંતુ સાથે જ આ સબ્ર, અનુશાસન અને સુરક્ષાની સૌથી મોટી પરીક્ષા પણ છે.
2: તમામ હાજી ધ્યાન આપે, આપણે હવે અરાફાત તરફ રવાના.

0: થઈ રહ્યા છીએ, કૃપા કરીને પોતાના સમૂહ સાથે રહેજો.
1: હાજી સાહેબ, અરાફાતનો દિવસ આટલો મહત્વપૂર્ણ કેમ હોય છે?
2: બેટા, હજનો અસલ દિવસ આજ છે. જો કોઈ અરાફાત ન પહોંચ્યું તો તેની હજ પૂરી નથી થતી.
3: તો આજનો દિવસ સૌથી અગત્યનો છે?
2: હા, આજનો દિવસ દુઆ, તોબા અને રહેમતનો દિવસ છે.
3: મને તો બહુ ગભરામણ થઈ રહી છે, આ બધું કેવી રીતે થશે?
2: બેટા, ગભરાશો નહીં. હજની સફર સબ્ર અને નિયતની સફર છે. અલ્લાહ નિયત જુએ છે.

0: આ એ જ ઘર છે જેના માટે મેં આખી ઉંમર રાહ જોઈ છે.
1: હાજી સાહેબ, તમે બેસી જાઓ, થોડું પાણી પી લો. પહેલી નજરમાં ઘણા લોકો પોતાના જજ્બાત રોકી શકતા નથી.
0: મેં વિચાર્યું હતું કે હું બહુ મજબૂત રહીશ, પણ આ નજારો જોઈને દિલ ભરાઈ આવ્યું.
1: આ નબળાઈ નથી, આ મોહબ્બત છે.
2: સફા અને મરવા વચ્ચે સહી કરતી વખતે ઇન્સાન હઝરત હાજરાને યાદ કરે છે. તે દોડ માત્ર પાણીની શોધ નહોતી, પરંતુ ભરોસા અને સંઘર્ષની મિસાલ હતી. હજ દરમિયાન હવામાન ગરમ હોઈ શકે છે, તેથી વારંવાર એવું કહેવામાં આવે છે કે પાણી પીતા રહો, માથું ઢાંકીને રાખો અને આરામ પણ કરતા રહો.
3: મેડિકલ ટીમ અને સહાયતા કેન્દ્ર દરેક સમયે હાજર રહે છે, પરંતુ પોતાની સાવધાની એ સૌથી પહેલી સુરક્ષા છે.
4: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
2: મીનામાં હજારો તંબુઓનું શહેર વસે છે. દરેક સમૂહનું પોતાનું નિર્ધારિત સ્થાન હોય છે.
3: અહીં સૌથી જરૂરી છે પોતાના ટેન્ટનો નંબર યાદ રાખવું, ઓળખ કાર્ડ સંભાળીને રાખવું અને સમૂહથી અલગ ન થવું. તમારો ટેન્ટ નંબર 27 છે, આ તમારું કાર્ડ, અને સંભાળીને રાખો.
0: અને જો હું રસ્તો ભૂલી જાઉં તો?
3: તમારું ઈ બ્રેસલેટ, સ્માર્ટ રિસ્ટ બેન્ડ અને ઓળખ કાર્ડ તમારી મદદ કરશે, ગભરાશો નહીં. અને આખરે કાફલો અરાફાતની ધરતી પર પહોંચે છે. આ એ જ જગ્યા છે જ્યાં ઇન્સાન અલ્લાહની સામે પોતાના ગુનાહોની માફી માંગે છે.
2: અરાફાતનો દિવસ હજનો સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. અહીં ઉભા રહીને ઇન્સાન પોતાના રબ સાથે સીધી વાત કરે છે. અહીં કોઈ અમીરી નથી, કોઈ ગરીબી નથી, બધા એક જેવા જ કપડામાં છે, એક સરખા હાથ ઉઠાવેલા.

0: માત્ર એક રસમ નથી, આ ત્યાગ અને સમર્પણનું પ્રતીક છે. આ આપણને શીખવે છે કે આપણે આપણા અંદરના અહંકાર અને સ્વાર્થની કુરબાની આપીએ.
1: જ્યારે તવાફ એ વિદાનો સમય આવે છે ત્યારે દિલ ભારી થઈ જાય છે. ઘણા લોકો કાબા તરફ જોઈને કહે છે, યા અલ્લાહ, જો જિંદગી રહી તો ફરી બોલાવજો.
2: હું અહીંથી જઈ રહ્યો છું, પણ મારું દિલ અહીં જ રહેશે.
3: લાગે છે જાણે પોતાને અહીં જ છોડી રહી છું.
4: આપણે ફરી આવીશું પોતાના અમન અને ચેનની ખુશખબરી લઈને.
2: હા, હું પણ ફરી આવવા માંગીશ. જો તમારી મરજી હશે તો અહીં કોઈનું પણ એક વાર આવવાથી દિલ નથી ભરાતું.
3: ભારત સરકારે જે રીતે સહુલિયતો આપી છે તેનાથી મનમાં અરમાન જાગ્યા છે કે આપણે ફરીથી અહીં આવી શકીએ છીએ.
4: હા આંટી, ફરી આપણે બધા મળીને એક વાર ફરી પોતાના વતન ભારત માટે, તેની તરક્કી માટે દુઆ માંગીશું. અમને ભરોસો છે અમારી દુઆ કબૂલ થશે. ભારત આવી જ રીતે આગળ વધતું રહેશે બધાને સાથે લઈને.
2: આમીન.
0: આજના આ વિસ્તૃત એપિસોડનો સંદેશ સાફ છે. હજ માત્ર રસમોનું નામ નથી, આ સબ્ર, અનુશાસન, સુરક્ષા અને ઇન્સાનિયતનો પાઠ છે. ભીડમાં ધૈર્ય, ગરમીમાં સાવધાની અને નિર્દેશોનું પાલન, એ જ સાચી ઇબાદત છે.
1: આવતા એપિસોડમાં આપણે વાત કરીશું વાપસીની સફર અને હજ પછીના બદલાવની. ત્યાં સુધી અમને આપો ઇજાજત અને સાંભળતા રહો અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ
0: મદદ અમારી મંઝિલ તમારી.
1: નમસ્કાર, ખુદા હાફિઝ.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અથો અફેર્સ કાર્યક્રમ, આ પ્રાયોજિત કાર્યક્રમ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપે સાંભળ્યો. હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આ વિજ્ઞાપન બાદ.
1: આરવી કાર્સ ગોધરામાં આવી ગઈ છે. મારુતિ વિક્ટરીઝ 28.65 કિલોમીટરનો અદભુત માઇલેજ સાથે ADAS લેવલ 2 ની અદ્યતન ટેકનોલોજી, ગ્લોબલ એનકેપ અને ભારત એનકેપ 5-star સેફ્ટી રેટિંગ સાથે તમારી અને પરિવારની સુરક્ષાની હવે ડબલ ગેરંટી. નવી સુવિધાઓ, ભવ્ય સ્ટાઇલ અને અદભુત સુરક્ષાવાળી કાર આરવી કાર્સ અરેનાના દરેક શોરૂમ પર ઉપલબ્ધ. મોબાઈલ 9990043707.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
3: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ, ભારતની અજે સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઊભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી

0: અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
2: ફસાણો.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: યસ બોસ ફિલ્મના ગીત અભિજીતના સ્વરમાં.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિક માં. અરે વાહ,
2: ફસાણી.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
4: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
5: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો.
6: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
7: RBI કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો.
8: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર, કમાલ છે.
2: ફસાણો.
7: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો.

અભિજીત અને અલકા યાજ્ઞિકને આપે સાંભળે. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ફિલ્મ યસ બોસ નું આ ગીત. કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકને સાંભળીએ.

આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા એક જ ફિલ્મ યસ બોસ ના ગીત. શ્રોતા મિત્રો, સાથે જ આજનો આ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે, સવારના 10:30 થયા છે. અમદાવાદથી પ્રસારિત કાર્યક્રમોનું સહપ્રસારણ બસ હવે થોડી જ વારમાં અમે કરીશું.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત કરીએ છીએ કાર્યક્રમ ફિલ્મ સંગીત. કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિ તાલ ફિલ્મનું ગીત આપના સુધી મોકલી રહ્યા છે હરિહરન અને સુખવિંદરસિંહનો સ્વર. એ આર રહેમાની ધૂન, આનંદ બક્ષીનું શબ્દાંકન.

અને શ્રોતા મિત્રો, આ સાથે જ ફિલ્મ સંગીતના કાર્યક્રમને અહીં વિરામ આપીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. સવારના 10:45 થઈ છે. પ્રસ્તુત કરીએ છીએ કાર્યક્રમ સુગમ સંગીત. આજના કાર્યક્રમના કલાકાર છે સલામત ખાન. સર્વપ્રથમ સલામત ખાનના સ્વરમાં સાંભળીએ શેખાદમ આબુવાલાની રચના.

0: સાંભળો સાંભળો, એક પરિવાર ની કહાની, ડોક્ટર ની સામે જેમનાથી થઈ નાદાની.
1: આપણે રિપોર્ટ લાવ્યા છે ને?
2: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
1: ભૂલક્કડ છે તું.
2: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
0: લડો નહીં, જાણો આભા વિશે.
2: આભા?
0: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ, જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1-44-77.
3: શ્રોતા મિત્રો, આપ જોડાયા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે અને માણી રહ્યા છો કાર્યક્રમ સુગમ સંગીત. સુગમ સંગીતમાં આજના કલાકાર છે સલામત ખાન, જેઓ હવે રજૂ કરશે નિસ્તારની રચના.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ માણી રહ્યા હતા કાર્યક્રમ સુગમ સંગીત. આજની પ્રસ્તુતિમાં કલાકાર હતા સલામત ખાન. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારના 11 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 11 કલાકે અત્યાર સુધીના મુખ્ય સમાચાર અપાશે.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સોમનાથ અમૃત પર્વની ઉજવણી માટે સોમનાથ પહોંચ્યા. સોમનાથમાં પ્રથમવાર કુંભાભિષેક અને સૂર્યકિરણ એર શો યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથમાં ભવ્ય રોડ શો યોજ્યો. વડોદરામાં આજે સાંજે સરદાર ધામનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ થશે. અમેરિકા અને ઇરાન શાંતિ પ્રસ્તાવ પર કરાર પર પહોંચવામાં નિષ્ફળ ગયા પછી તેલના ભાવમાં વધારો થતાં શેરબજાર પર અસર. સેન્સેક્સમાં 1000 અને નિફ્ટીમાં 287 અંકનો ઘટાડો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે ટેકનોલોજી નિષ્ણાતો અને ટેકસેવી યુવાનોને શુભેચ્છાઓ પાઠવી. મધ્યપ્રદેશ સરકારે 30 એપ્રિલના રોજ બર્ગી ડેમ ખાતે થયેલી ક્રૂઝ શીપ દુર્ઘટના ની તપાસ માટે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ સંજય દ્વિવેદીના નેતૃત્વમાં તપાસ પંચ રચ્યું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે ઇરાનના સમૃદ્ધ યુરેનિયમ સુધી પહોંચ મેળવનાર કોઈપણ ઇરાની નાગરિકને અમેરિકા નિશાન બનાવશે. તેમણે કહ્યું કે આ પરમાણુ સામગ્રી અમેરિકાના લશ્કરી દેખરેખ હેઠળ છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 13-15 મે દરમિયાન ચીનની સત્તાવાર મુલાકાત લે. 9 વર્ષમાં કોઈ અમેરિકન રાષ્ટ્રપતિની આ પહેલી ચીનની મુલાકાત હશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને યુરોપિયન સેન્ટ્રલ બેંકે સેન્ટ્રલ બેન્કિંગના ક્ષેત્રમાં સહયોગ વધારવાના ઉદ્દેશ્ય સાથે એક સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા. હિમાચલ પ્રદેશમાં મનાલી નજીક એક ભયાનક માર્ગ અકસ્માતમાં ભાવનગરના એક પરિવારના 5 સભ્યોના મોત અને અન્ય 4 સભ્યો ગંભીર ઇજાગ્રસ્ત. ઉત્તરાખંડ વહીવટીતંત્રે રાજ્યમાં પ્રતિકૂળ હવામાનની સ્થિતિ વચ્ચે ચારધામ યાત્રા કરી રહેલા યાત્રાળુઓ અને પ્રવાસીઓને સાવચેતી રાખવા અને સલામતીના પગલાંનું પાલન કરવાની અપીલ કરી. આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ રાજ્યમાં નવી સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના હિમંતા બિસ્વા શર્માને આમંત્રણ આપ્યું. ભારત વૈશ્વિક સ્તરે સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ત્રીજા ક્રમે. આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું. મુખ્ય સમાચાર પૂરા થયા.
0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત કરીએ છીએ કાર્યક્રમ ફિલ્મ સંગીત. કાર્યક્રમમાં લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં આપ સાંભળશો સત્યમ શિવમ સુંદરમ ફિલ્મનું શીર્ષક ગીત. સંગીતકાર લક્ષ્મીકાંત.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં સત્યમ શિવમ સુંદરમ ફિલ્મનું શીર્ષક ગીત. ધૂન હતી લક્ષ્મીકાંત પ્યારેલાલની અને શબ્દ હતા પંડિત નરેન્દ્ર શર્માના. આ સાથે જ ફિલ્મ સંગીતના કાર્યક્રમને અહીં પૂરો કરીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત સોમનાથના પ્રભાસ પાટણ ખાતે સોમનાથ મંદિરના પુનર્નિર્માણની 75મી વર્ષગાંઠ નિમિત્તે એટલે કે સોમનાથ અમૃત પર્વ નિમિત્તે જાહેર સભામાં ભાગ લેશે અને પ્રજાજનોને સંબોધિત કરશે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કાર્યક્રમના અંત સુધી આપ માણી શકો છો અમારા દિલ્હી કેન્દ્રથી. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 11:10 આ પ્રસારણ શરૂ કરીશું, તો પ્રતીક્ષા કરીએ વિશેષ પ્રસારણની. ત્યાં સુધી આપ જોડાયેલા રહો અમારી સાથે. આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.

0: સોમનાથ ભગવાનનું મંદિર ફરી વધુ તેજસ્વતા સાથે ઉભું થયું છે. આજે આ દિવ્ય મંદિર વિધ્વંસમાંથી પુનઃનિર્માણના સરદાર સાહેબના અડગ નિર્ધાર, દ્રઢ સંકલ્પ અને રાષ્ટ્રના આત્મસન્માનનું પ્રતીક છે. તેમનો આ સંકલ્પ 1951ની 11મીએ પૂર્ણ થયો તે ગૌરવશાળી વિરાસતને આજે 75 વર્ષ થયા છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2001માં મુખ્યમંત્રી તરીકેનું સેવાદાયિત્વ સંભાળ્યું. એ જ વર્ષે તેમણે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો સુવર્ણ જયંતિ ઉત્સવ ઉજવીને આપણને તક આપી હતી અને આજે સરદાર સાહેબનો દ્રઢ સંકલ્પ સાકાર થયાનો આ અમૃત ઉત્સવ આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની પ્રેરણાથી દેશની આઝાદીના અમૃતકાળમાં જ આવ્યો છે તે સોનામાં સુગંધ સમો પ્રસંગ છે. આખા યુગનું નિર્માણ કરનાર વિઝનરી લોકનાયક શ્રી મોદી સાહેબે પ્રત્યેક ભારતવાસીઓમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને સનાતન હિન્દુ સંસ્કૃતિના પુનર્જાગરણનો ભાવ પ્રબળ બનાવ્યો છે. આદરણીય શ્રી મોદી સાહેબે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઐતિહાસિક પ્રસંગે દેવથી દેશનું વિઝન આપ્યું હતું. સોમનાથ મંદિર પર 1000 વર્ષ પહેલા થયેલા આક્રમણ સામે શૌર્ય દાખવનાર સ્વાભિમાની યોદ્ધાઓને યાદ કરતું સોમનાથ સ્વાભિમાન પર્વ, કાશી વિશ્વનાથ કોરિડોર, કેદારનાથ ધામ વિકાસ, પાવાગઢમાં 500 વર્ષ પછી ધ્વજારોહણ અને અંબાજી કોરિડોર તથા સોમનાથ તાલીમ સંગલ દ્વારા વિરાસત બી વિકાસ બી સાકાર કર્યું છે અને ફરીથી જ્યારે આજે ગુજરાતમાં આવ્યા છે ત્યારે ફરીથી એમનું સ્વાગત કરીને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.
1: That was the welcome address by the Honorable Chief Minister of Gujarat, Shri Bhupendra Bhai Patel, and he mentioned about the various development works that have been undertaken by the visionary leadership of the Prime Minister, Shri Narendra Modi, and he mentioned about the Kashi Vishwanath Corridor, the Shri Ambaji Temple in Gujarat, and also the Pran Pratishtha of the Shri Ram Lala Temple at Ayodhya. And this is the hallmark of the government of India. And the Honorable Prime Minister is now releasing the commemorative postal stamp, and also the stamp is being now released by the Honorable Prime Minister and the Chief Minister of Gujarat and the Deputy Chief Minister of Gujarat. It's a 5-rupee postage stamp depicting the Somnath Temple.
2: एक स्मारक डाक टिकट इस अवसर पर जारी किया गया. सोमनाथ मंदिर की तस्वीर उस पर बनी है. माननीय प्रधानमंत्री जी ने जो डाक पुस्तिका है उसे जारी किया और उपस्थित जनसमूह की ओर विशेष रूप से उसे दिखाया भी, और मंच के जो पार्श्व भाग में स्क्रीन है उस पर भी इसकी छवियां इस समय
1: उभरी. एंड नाउ नीलम, द ऑनरेबल प्राइम मिनिस्टर विल रिलीज द कमेमोरेटिव coin. It is a 75 rupee denomination coin, and it's very beautiful indeed. The two sides can be seen on this very special memento that the Honorable Prime Minister is displaying, and this is to mark the occasion of the 75th anniversary of the consecration of the rebuilt Somnath Temple. It says Bharat, India, rupees 75, with the lion capital of the Sarnath, and on the heads there's the beautiful replica of the Somnath Temple.
2: 75 रुपए का एक स्मारक सिक्का भी इस अवसर पर जारी किया गया. सोमनाथ मंदिर के पुनर्निर्माण के बाद उद्घाटन होने के 75 वर्ष पूरे होने पर विशेष ये कार्यक्रम का आयोजन किया जा रहा है. सोमनाथ अमृत महोत्सव, माननीय प्रधानमंत्री जी की उपस्थिति इस अवसर पर, अन्य गणमान्य व्यक्ति यहाँ पर उपस्थित हैं और एक विशाल जनसमूह माननीय प्रधानमंत्री जी को सुनने के लिए उत्सुक. प्रधानमंत्री जी ने स्मारक डाक टिकट और सिक्का जारी किया है और सोमनाथ मंदिर के पुनर्निर्माण पुनरुत्थान जो किया गया है और जो ऐतिहासिक इसका महत्व है उसके उससे जुड़ी प्रदर्शनी का भी अवलोकन किया माननीय प्रधानमंत्री जी ने और माननीय प्रधानमंत्री जी का

આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ અમૃત મહોત્સવને આવતા 1000 વર્ષ માટે ભારતને પ્રેરણા ગણાવ્યો. પ્રધાનમંત્રીએ રોડ શો દ્વારા મંદિરમાં પહોંચી પૂજા અર્ચના અને મંદિરના કુંભાભિષેક કરીને દિલધડક એરશો નિહાળ્યો. સાંજે વડોદરામાં સરદારધામનું ઉદઘાટન કરશે. મધ્યપ્રદેશ સરકારે જબલપુરમાં સર્જાયેલી બર્ગી ડેમ બોટ અકસ્માતની ઘટનાની ન્યાયિક તપાસ માટે તપાસ પંચની રચના કરી.

0: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની સત્તાવાર મુલાકાતે જશે. નબળા વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આજથી 75 વર્ષ પહેલા આજના જ દિવસે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ એ કોઈ સામાન્ય પ્રસંગ નહોતો. વર્ષ 1951માં સોમનાથ મંદિરને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાએ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદ્ઘોષ કર્યો હતો. સોમનાથ અમૃત મહોત્સવને સંબોધતા શ્રી મોદીએ આ મહોત્સવને આવતા 1000 વર્ષ માટે ભારતની પ્રેરણા ગણાવ્યો.
1: આજ કે હી દિન સોમનાથ મંદિર કી પુનઃસ્થાપના એ કોઈ સાધારણ અવસર નહીં થા. અગર 1947 મે ભારત આઝાદ હુઆ થા તો 1951 મે સોમનાથ કી પ્રાણ પ્રતિષ્ઠાને ભારત કી સ્વતંત્ર ચેતના કા ઉદ્ઘોષ કિયા થા. આઝાદી કે સમય સરદાર સાહબ ને 500 સે જ્યાદા રિયાસતો કો જોડકર એક ભારત કા આધુનિક સ્વરૂપ ગણા થા. તો સાથ હી સોમનાથ કે પુનર્નિર્માણ સે ઉન્હોને દુનિયા કો બતાયા થા ભારત કેવલ આઝાદ નહીં હુઆ હૈ, ભારત અપને પ્રાચીન ગૌરવ કો પુનઃ હાસિલ કરને કે માર્ગ પર ભી અબ આગે બઢ ચુકા હૈ.
0: શ્રી મોદીએ વધુમાં કહ્યું, ભગવાન શિવજીની શરણમાં અહીં સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ બધું ભગવાન સદાશિવની જ લીલા છે. ઐતિહાસિક અને પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગુજરાતના સોમનાથમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થતા સોમનાથ અમૃત પર્વની ઉજવણીમાં સહભાગી થયા છે. આજે સવારે તેઓ જામનગરથી સોમનાથ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ડમરૂના નાદ અને પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. સોમનાથમાં તેમણે રોડ શો યોજ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે તેઓ હજારોની સંખ્યામાં માર્ગો ઉપર ઉમટેલા નાગરિકોનું અભિવાદન ઝીલતા સોમનાથ મંદિર પહોંચ્યા હતા. માર્ગમાં તેમણે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. ઋષિકુમારોના મંત્રોચ્ચાર વચ્ચે અને ડમરૂના વાદન સાથે તેઓ મંદિર પરિસરમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે સોમનાથ ભગવાનની વિશેષ પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર મંદિરના શિખર ઉપર કુંભાભિષેક કર્યો હતો. દેશના અલગ અલગ તીર્થોમાંથી લવાયેલા જળનો કુંભાભિષેક કરાયો હતો. કુંભાભિષેક બાદ ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા દિલધડક એર શો થયો હતો, જેને પ્રધાનમંત્રી સહિત ઉપસ્થિત જનમેદનીએ નિહાળ્યો હતો. આ દરમિયાન હેલિકોપ્ટર દ્વારા મંદિર પર પુષ્પવર્ષા પણ કરાઈ હતી. એર શો બાદ પ્રધાનમંત્રીએ સોમનાથના ઇતિહાસના તાદ્રશ્ય કરતા અદભુત પ્રદર્શનને પણ નિહાળ્યું હતું. સોમનાથ અમૃત પર્વ ઉજવણીમાં ભાગ લીધા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વડોદરાની મુલાકાત લેશે, જ્યાં તેઓ ગુજરાતના ત્રીજા સુસજ્જ સરદારધામનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે સરદારધામ પ્રોજેક્ટ સંબંધિત વિવિધ શૈક્ષણિક અને એકતા મજબૂત કરતી યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. તેમને પાટીદાર રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં 1000 વિદ્યાર્થિનીઓ અને 1000 વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની સુવિધાઓ તેમજ સેન્ટ્રલ ડાઇનિંગ હોલ, પુસ્તકાલય અને ઓડિટોરિયમ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. શ્રી મોદી સરદારધામ સંકુલમાં સ્વાગત વિસ્તાર, નાગરિક સુવિધાઓ, ડાઇનિંગ વિસ્તાર અને ઇ લાઇબ્રેરી સહિત વિવિધ સુવિધાઓની પણ મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સભાને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે લોકોને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા, બળતણનો વપરાશ સંયમથી કરવા અને વિદેશી હુંડિયામણ બચાવવા અપીલ કરી. તેલંગાણાના હૈદરાબાદમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ ઘરેથી કામ કરવાની પ્રથાને પુનર્જીવિત કરવાની હાકલ કરી. પ્રધાનમંત્રીની અપીલ એવા સમયે આવી છે, જ્યારે પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને હોર્મુઝ સમુદ્ર ધુનીની આસપાસના વિક્ષેપોને કારણે વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવ લગભગ $70થી વધીને $126 પ્રતિ બેરલ થયા છે. હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના ભાટીયટ સબ ડિવિઝનમાં કાકીરા લહારૂ રોડ પર કાર અકસ્માતમાં 6 પ્રવાસીઓના મોત થયા હતા. અન્ય 4 પ્રવાસીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘાયલોની નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃતકોમાંથી 5 ગુજરાતના ભાવનગરના એક જ પરિવારના સભ્યો હતા, જ્યારે એક મૃતક ડ્રાઇવર મંડી જિલ્લાનો રહેવાસી હતો. ચંબા પોલીસ અધિક્ષક વિજય સકલાનીએ જણાવ્યું હતું કે અકસ્માત સમયે આ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. પોલીસ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે. મધ્યપ્રદેશ સરકારે જબલપુરમાં થયેલા બર્ગી ડેમ્બર્ટ અકસ્માતની ન્યાયિક તપાસ કરવા વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ સંજય દ્વિવેદીના નેતૃત્વમાં એક સભ્યના તપાસ પંચની રચના કરી છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે ગઈકાલે રાત્રે આ સંદર્ભમાં સત્તાવાર જાહેરાત કરી હતી. પંચ અકસ્માતના કારણોની તપાસ કરશે અને બચાવ કામગીરી અંગે 3 મહિનામાં સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે. આ ઉપરાંત રાજ્યમાં કાર્યરત તમામ બોટ અને ક્રૂઝ જહાજો માટે નવી સલામતી માનક સંચાલન પ્રક્રિયા એસઓપી પણ તૈયાર કરશે. 30 એપ્રિલે ભારે વાવાઝોડાને કારણે બર્ગી ડેમ જળાશયમાં બોટ

0: ડૂબી જતા તેરના મોત, જ્યારે 28 અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓ, નવીન સંશોધનો અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભરતાના પ્રતીક સમા રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે. 11 મે 1998ના રોજ રાજસ્થાનના પોખરણ ખાતે કરાયેલા સફળ પરમાણુ પરીક્ષણના સન્માનમાં આ દિવસ ઉજવાય છે. તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં અને મહાન વૈજ્ઞાનિક ડોક્ટર એપીજે અબ્દુલ કલામની દેખરેખ હેઠળ ભારતે આજના દિવસે ઓપરેશન શક્તિ પાર પાડ્યું હતું. આ સફળતા સાથે ભારત પરમાણુ શક્તિ ધરાવતો વિશ્વનો છઠ્ઠો દેશ બન્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું, વર્ષ 1998માં પોખરણમાં થયેલા સફળ પરીક્ષણો ભારતની વૈજ્ઞાનિક શ્રેષ્ઠતા અને અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ભારતની વૈજ્ઞાનિક નવીનતા, ટેકનોલોજી, પ્રગતિ અને વિજ્ઞાન, સમાજ અને ઉદ્યોગ વચ્ચેના તાલમેલ પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ડોક્ટર સિંહે જણાવ્યું હતું કે આત્મનિર્ભરતા અને વાસ્તવિક દુનિયા પર અસર કરતી વૈજ્ઞાનિક નવીનતાઓના વિઝન પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. વિશેષ તપાસ ટીમ એસઆઈટીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની હત્યાના સંદર્ભમાં ઉત્તર પ્રદેશમાંથી 3 વ્યક્તિની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા 3 કુખ્યાત શૂટર છે. હત્યાના ષડયંત્રમાં સામેલ લોકોને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 13-15 મે દરમિયાન ચીનની સત્તાવાર મુલાકાત લેશે. લગભગ 9 વર્ષમાં કોઈપણ અમેરિકન રાષ્ટ્રપતિની આ પહેલી ચીનની મુલાકાત હશે. આ મુલાકાત અમેરિકા, ઇઝરાયેલ, ઇરાન યુદ્ધ, હોર્મુઝ સ્ટ્રેટના નાકાબંધીને કારણે વૈશ્વિક ઉર્જા સંકટ અને તાઇવાન સહિતના અનેક મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે વધતા તણાવ વચ્ચે થઈ રહી છે. અમેરિકાના મુખ્ય ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી અન્ના કેલીએ જણાવ્યું હતું કે ટ્રમ્પ બુધવારે સાંજે બેઇજિંગ પહોંચશે. કેલીના જણાવ્યા અનુસાર અમેરિકન નેતા ગુરૂવારે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે સ્વાગત સમારોહ અને દ્વિપક્ષીય બેઠકમાં હાજરી આપશે. ત્યારબાદ મંદિરની મુલાકાત અને ભોજન સમારંભમાં હાજરી આપશે. આજે બપોરના સમયે નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલ આવ્યા ત્યારે સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટીને 76,400ની સપાટી પર કારોબાર કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 240 પોઈન્ટ ઘટીને 23,900ની આસપાસ કારોબાર કરી રહ્યો હતો. મોટાભાગના ક્ષેત્રોમાં નબળાઈ જોવા મળી હતી, જેમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી અને ઓટો સૌથી વધુ ઘટ્યા હતા, જ્યારે હોસ્પિટલો, હેલ્થકેર અને ફાર્મા શેરો પોઝિટિવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે નવી દિલ્હીથી ઓસ્ટ્રેલિયાના આબોહવા અને ઉર્જા મંત્રી ક્રિસ બોવેન સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી યાદવે જણાવ્યું હતું કે તેઓએ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝની પ્રાથમિકતાઓ અને આ વર્ષના અંતમાં વાટાઘાટો માટેના એજન્ડા પર ચર્ચા કરી હતી. ચાલુ વૈશ્વિક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે નાગરિકો અને વ્યવસાયોને વિદેશી હૂંડિયામણની જરૂર હોય તેવી વસ્તુઓ પર ખર્ચ ઘટાડવાની અપીલ કરી છે. આજે નવી દિલ્હીમાં સીઆઈઆઈ વાર્ષિક વ્યાપાર સમિટને સંબોધતા શ્રી વૈષ્ણવે કહ્યું કે પશ્ચિમ એશિયામાં હજુ પણ સંઘર્ષ ચાલુ છે અને યુદ્ધવિરામ હજુ દૂર છે, તેથી દેશ માટે આર્થિક મોરચે જવાબદારીપૂર્વક કાર્ય કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ અમૃત મહોત્સવને આવતા 1,000 વર્ષ માટે ભારતની પ્રેરણા ગણાવ્યો. પ્રધાનમંત્રીએ રોડ શો દ્વારા મંદિરમાં પહોંચી પૂજા અર્ચના અને મંદિરના કુંભાભિષેક કરીને દિલધડક એર શો નિહાળ્યો. સાંજે વડોદરામાં સરદારધામનું ઉદઘાટન કરશે. મધ્યપ્રદેશ સરકારે જબલપુરમાં સર્જાયેલી બર્ગે ડેમ બટ અકસ્માતની ઘટનાની ન્યાયિક તપાસ માટે તપાસ પંચની રચના કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની સત્તાવાર મુલાકાતે જશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: कहें तो बंधन का अर्थ जुड़ाव या बंधना, लेकिन ये जुड़ाव सकारात्मक भी हो सकता है और नकारात्मक भी. बंधन स्वयं में बुरा नहीं है, ये इस पर निर्भर करता है कि हम किससे और कैसे बंधे हैं. प्रेम का बंधन हृदय को विस्तार देता है, जबकि स्वार्थ का बंधन व्यक्ति को संकुचित कर देता है. एक साथी ने लिखा है, आपने बंधन का पूछा तो बंधन अगर प्यार, विश्वास और अपनेपन के हैं तो बहुत अच्छे लगते हैं. ऐसे बंधन में हर कोई बंधना चाहेगा और बांधना भी चाहेगा, लेकिन बंधन अगर जबरदस्ती थोपे

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સોમનાથ મંદિર અતૂટ શ્રદ્ધા, દિવ્યતા અને દેશના શાશ્વત આત્માના પવિત્ર પ્રતિક તરીકે ઉભું છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં સોમનાથ અમૃત મહોત્સવને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે સોમનાથ મંદિર આપણને યાદ અપાવે છે કે કોઈ દેશ ત્યારે જ અસ્તિત્વમાં રહી શકે જ્યારે તેનો વારસો જળવાઈ રહે છે. શ્રી મોદીએ સોમનાથ અમૃત મહોત્સવને આગામી 1000 વર્ષ માટેના ભારતની પ્રેરણા પણ ગણાવ્યો. શ્રી મોદીએ કહ્યું કે 75 વર્ષ પહેલા આજના દિવસે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ એ કોઈ સામાન્ય પ્રસંગ નહોતો. વર્ષ 1951માં સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાએ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદ્ઘોષ કર્યો હતો.
1: પુનર્નિર્મિત સોમનાથ મંદિર મેં 75 વર્ષ પહેલે પ્રાણ પ્રતિષ્ઠા હુઈ તબ ભારતને એક નઈ ચેતના યાત્રા શરૂ કી થી. આજ 75 વર્ષ બાદ વહી યાત્રા ઓર અધિક વ્યાપક રૂપ મેં હમારે સામને હૈ. હમે ઇસે નઈ ઊંચાઈ પર લેકર જાના હૈ. હમારે સંકલ્પો કો પૂરા કરને મેં દાદા સોમનાથ કા આશીર્વાદ હમેશા હમારે સાથ રહે યહી પ્રાર્થના હૈ.
0: શ્રી મોદીએ પોતાના સંબોધનમાં 11 મે 1998ના દિવસે ભારતે કરેલા પોખરણ પરમાણુ પરીક્ષણનો પણ ઉલ્લેખ કર્યો હતો.
1: દેશને 11 મઈ કો પહેલે 3 પરમાણુ પરીક્ષણ કિયે. હમારે વૈજ્ઞાનિકોને ભારત કી ક્ષમતા કો દુનિયા કે સામને રખા. દુનિયા મેં તૂફાન આ ગયા. દુનિયા ભર કી શક્તિયાં ભારત કો દબોચને કે લિયે મેદાન મેં ઉતરી. અનેક પ્રકાર કે બંધન લગ ગયે. ઉસ સમય પૂરી દુનિયા કા દબાવ ભારત પર થા. લેકિન અટલજી કે નેતૃત્વ મેં બીજેપી સરકાર ને દિખાયા થા કે હમારે લિયે રાષ્ટ્ર પ્રથમ હૈ. દુનિયા કી કોઈ તાકાત ભારત કો ઝુકા નહીં સકતી.
0: કાર્યક્રમ દરમિયાન શ્રી મોદીએ સોમનાથ અમૃત પર્વ નિમિત્તે વિશેષ સ્મારક ટપાલ ટિકિટ તેમજ 75 રૂપિયાનો વિશેષ સ્મારક સિક્કો પણ બહાર પાડ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ અમૃત પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરી. તેમણે સોમનાથ મંદિરના શિખર પર કુંભાભિષેક કર્યો હતો. સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર મંદિરના શિખર પર 11 તીર્થ સ્થળમાંથી લવાયેલા પવિત્ર જળનો મંદિરને અભિષેક કરાયો છે. શ્રી મોદી ધ્વજારોહણ સમારોહમાં પણ ઉપસ્થિત રહ્યા. દરમિયાન વાયુસેનાએ એર શો કર્યો હતો, જેમાં સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે સોમનાથ મંદિર ઉપર આકર્ષક કરતબ રજૂ કર્યા, તેમજ હેલિકોપ્ટરના માધ્યમથી મંદિર પર પુષ્પ વર્ષા પણ કરવામાં આવી. ત્યારબાદ શ્રી મોદીએ વિશેષ પ્રદર્શનીનું નિરીક્ષણ કર્યું હતું. આ પહેલા શ્રી મોદીએ ખુલ્લી જીપમાં હમીરજી ગોહિલ સર્કલ સુધી રોડ શો કરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમની સાથે જીપમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોવા મળ્યા હતા. શ્રી મોદીએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી. સોમનાથ અમૃત પર્વ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવાઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વડોદરા પહોંચશે, જ્યાં તેઓ રાજ્યના 3જા અત્યાધુનિક સરદાર ધામનું લોકાર્પણ કરશે. શ્રી મોદી સરદાર ધામ પરિયોજના સાથે સંબંધિત અનેક શૈક્ષણિક અને એકીકરણ નિર્માણ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. દરમિયાન પ્રધાનમંત્રીને પાટીદાર રત્ન પુરસ્કારથી સન્માનિત કરાશે.
2: વડોદરા આજ સામ પ્રધાનમંત્રી દ્વારા રાજ્ય કે તીસરે સરદાર ધામ કે ઉદ્ઘાટન કા ગવાહ બનેગા. સરદાર ધામ કો વડોદરા મેં ટીમ સરદાર ધામ ને લગભગ 150 કરોડ કી લાગત સે બનાયા હૈ, જો શિક્ષા કે જરીય સામાજિક વિકાસ કે વિચાર કો સાકાર કરતા હૈ. ઇસ પ્રોજેક્ટ મેં 1000 લડકો ઓર 1000 લડકીઓ કે લિયે હોસ્ટેલ કી સુવિધા કે સાથ સાથ એક સેન્ટ્રલ ડાઇનિંગ હોલ, લાઇબ્રેરી ઓર ઓડિટોરિયમ.

0: ऑडिटोरियम जैसी सुविधाएं शामिल है। श्री मोदी सरदारधाम कॉम्प्लेक्स का दौरा भी करेंगे, प्रधानमंत्री सभा को भी संबोधित करेंगे। हर्षल पंड्या, आकाशवाणी समाचार, अहमदाबाद।
1: હિમાચલ પ્રદેશના મનાલીમાં માર્ગ અકસ્માતમાં ભાવનગરના 6 લોકોના મોત થયાના અહેવાલ છે। અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે મનાલી બેલા રાજમાર્ગ પર કાર ખીણમાં ખાબકતા એક જ પરિવારના 5 સભ્ય અને ચાલક સહિત કુલ 6 લોકોના મોત નિપજ્યા, જ્યારે આ દુર્ઘટનામાં 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સ્થાનિક હોસ્પિટલ ખસેડાયા છે। કાર ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું જણાયું છે। સંયુક્ત રાષ્ટ્રસંઘના નિવાસી સંયોજક સ્ટીફન ફ્રિઝનર અને તેમની ટીમે મહેસાણામાં દેશના સૌ પ્રથમ સૌર ઉર્જા ગામ તરીકે ઓળખાતા મોઢેરાની મુલાકાત લીધી। ટીમે ગામમાં સૌર ઉર્જા યોજનાઓ અને તેનાથી લોકોના જીવનમાં આવેલા પરિવર્તન અંગેની માહિતી મેળવી હતી। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો। આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।

0: समंदर, एक अनंत विस्तार है समंदर, जाने कहां से शुरू होता है और कहां खत्म होता है। समंदर का किनारा लगता होगा रूमानी कुछ लोगों को, समंदर उदास करता है हमें, उदासी की लहरें आती हैं एक के बाद एक और बस सराबोर कर जाती हैं। सुरमई शाम, उदास समंदर, थका हुआ सूरज, बोझिल हवा और गूंजता हुआ ये नगमा।
1: मित्रों, हमणा ज आप सांभळी रह्या हता विविध भारतीना विविध रंगी कार्यक्रमोनुं सहप्रसारण अमारा मुंबई केन्द्र परथी। ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી

ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

0: slot.in से प्राप्त की जा सकती है।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।
2: મિત્રો, આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું, અને હવે પ્રસ્તુત છે આજનો પ્રાયોજિત કાર્યક્રમ NCERT।

મિત્રો, હમણાં જ આપે સાંભળ્યો આજનો પ્રાયોજિત કાર્યક્રમ NCERT. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

Har. આજના કાર્યક્રમની શરૂઆત કરીએ ફિલ્મ કયામત સે કયામત તક ના આ ગીતથી. ગાયક કલાકારો છે અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણ. ગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીતકાર છે આનંદ મિલિંદ.

0: પંચમહાલ દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5 સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો. આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750-91129. ઈ વિટારા, નિર્ભય ભવિષ્યની સફર.
1: દિલ ફિલ્મનું આ ગીત છે ઉદિત નારાયણ અને સાધના સરગમના સ્વરે ગવાયેલ. ગીતના શબ્દો છે સમીરના અને સંગીતકાર છે આનંદ મિલિંદ.

0: અનુરાધા પૌડવાલ અમિત કુમારના સ્વરે ગવાયેલા ગીત આપે સાંભળ્યું, તેઝાબ ફિલ્મનું. ગીતના શબ્દો હતા જાવેદ અખ્તરના અને સંગીતકાર હતા લક્ષ્મીકાંત પ્યારીલાલ. મિત્રો, સમય અત્યારે સાંજના 6:23 અને 6 સેકન્ડ્સ થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. પ્રસારણ છે FM ગોધરાનું.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે, તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
0: કાર્યક્રમમાં આ ગીત આપ સાંભળો ખિલાફ ફિલ્મનું. ગાયક કલાકારો છે મનહર ઉદાસ અને અલકા યાજ્ઞિક. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારીલાલ.

લતા મંગેશકરના સ્વરે ગવાયેલ આ ગીત છે ફર્સ્ટ લવ લેટર ફિલ્મનું. શબ્દો છે અંજાનના અને સંગીતકાર છે બપી લહેરી.

0: है स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે। ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી અને શિક્ષણથી મનોરંજન સુધી લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી। આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો।

મિલન ફિલ્મનું ગીત સાંભળીએ. કુમાર સાનુ અને સાધના સરગમના યુગલ સ્વરે ગવાય. સંગીતકાર છે આનંદ મિલિંદ અને ગીતકાર સમીર.

શ્રોતા મિત્રો, સમય અત્યારે સાંજના 6:47 અને 43 સેકન્ડ થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. પ્રસારણ છે FM ગોધરાનું. કાર્યક્રમમાં હવે પછીનું ગીત સાંભળીએ. પંકજ ઉદાસ અને સાધના સરગમના સ્વરે ગવાયેલ મોહરા ફિલ્મનું. સંગીતકાર છે વિજુ શાહ.

કાર્યક્રમની આ અંતિમ પ્રસ્તુતિ સાંભળીએ. કવિતા કૃષ્ણમૂર્તિ અને કુમાર સાનુના સ્વરે ગવાયેલ ખૂબસૂરત ફિલ્મનું ગીત, જેને સંગીત આપ્યું છે જતીન લલિતે.

0: I'm here.
1: તને ને આને મોબાઈલ ચાર્જ કરવો હતો.
0: દિમાગ ચાર્જ કર.
2: આવા પબ્લિક પોર્ટ થી ફોન ચાર્જ કર્યો તો પર્સનલ ડેટા થશે પબ્લિક.
0: જોયું?
1: પપ્પા હું પે કરું છું. નો સિગ્નલ.
2: હવે શું કરીશ?
1: ફ્રી વાઈફાઈ છે ને.
0: બુદ્ધુ સુધરી જા.
2: પેમેન્ટ્સ માટે નો ઓપન વાઈફાઈ.
1: મતલબ ફ્રોડ ને કરો. બાય બાય.
2: આરબીઆઈ કહે છે
0: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.
3: બુદ્ધુ નવી કાર જીતવાનો મોકો. વાવ, પપ્પાને સરપ્રાઈઝ આપીશ. બસ થોડી કેમની ડિટેલ્સ તો ભરવાની છે.
4: ધોબી ના બુદ્ધુ,
3: કે આવા પોપઅપ્સ થી સાવધાન રહો. સ્કેમર્સ પર્સનલ ડિટેલ્સ નો ખોટો ઉપયોગ કરી શકે છે.
4: તું સમજી ગઈ ને? રિલેક્સ.
3: પણ કાર જીતી જાત તો પપ્પા હોમવર્ક નહીં કરાવત.
5: આરબીઆઈ કહે છે સ્માર્ટ બનો,
3: કૂલ રહો.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. મુખ્ય સમાચાર. સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 1951ના સોમનાથ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભારતની સ્વતંત્રતા ચેતનાનો ઉદ્ઘોષ ગણાવ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે સોમનાથ અમૃત પર્વ આવનારા 1000 વર્ષ માટે દેશની પ્રેરણાનો મહોત્સવ. સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર મંદિરને 11 તીર્થ સ્થળથી લવાયેલા પવિત્ર જળથી અભિષેક કરાયો. પ્રધાનમંત્રીએ વડોદરામાં રાજ્યના 3જા સરદારધામ પરિસરનું લોકાર્પણ કર્યું. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 15 તારીખ સુધી હીટવેવની સંભાવના. અને ગાંધીનગરમાં આજથી એશિયન સિનિયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ. પહેલા દિવસે ભારતીય ખેલાડીએ કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ભારત આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. તેમાં સાંસ્કૃતિક વારસાની મહત્વની ભૂમિકા છે. પ્રભાસ પાટણમાં સોમનાથ અમૃત પર્વ નિમિત્તે આજે જાહેરસભા સંબોધતા શ્રી મોદીએ કહ્યું, સાંસ્કૃતિક સ્થળો વર્ષોથી ભારતની ઓળખ રહ્યા છે. તેમણે ઉમેર્યું, 75 વર્ષ પહેલા વર્ષ 1951માં આજના દિવસે સોમનાથ મંદિર

0: ની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા એ સાધારણ અવસર નહોતો, પરંતુ તે ભારતની સ્વતંત્રતા ચેતનાનો ઉદ્ઘોષ હતો.
1: યહાં દેખ રહા હું વિનાશ મેં સૃજન કે સંકલ્પ કો જિસે સોમનાથ ને ચરિતાર્થ કિયા હૈ. મેં યહાં દેખ રહા હું અસત્ય પર સત્ય કી વિજય કો જિસે પ્રભાષ પાટન ને બાર બાર જીયા હૈ. મેં યહાં દેખ રહા હું હજારો વર્ષો કી આધ્યાત્મિક ચેતના કો જિસને માનવ માત્ર કે કલ્યાણ કી સીખ સમૂચે વિશ્વ કો દી હૈ. મેં યહાં દેખ રહા હું ભારત કે ઉસ અવિનાશી સ્વરૂપ કો જિસે સદીઓ કે કુત્સિત પ્રયાસ ભી ન મિટા સકે ન હરા સકે.
0: પ્રધાનમંત્રીએ આ પર્વને આવનારા 1000 વર્ષ માટે દેશની પ્રેરણાનો મહોત્સવ ગણાવતા કહ્યું, સોમનાથ મંદિર આપણને યાદ અપાવે છે કે કોઈ દેશ ત્યારે જ અસ્તિત્વમાં રહી શકે જ્યારે તેનો વારસો જળવાઈ રહે. તેમણે કહ્યું, સોમનાથ મંદિરના પુનઃનિર્માણની હજારો વર્ષોની આ આધ્યાત્મિક ચેતના માનવ માત્રને કલ્યાણની શીખ વિશ્વને આપી રહી છે. શ્રી મોદીએ વધુમાં કહ્યું કે તીર્થસ્થળોનો વિકાસ ભારતની આર્થિક પ્રગતિ સાથે જોડાયેલો છે. તેમણે સોમનાથ સહિતના સાંસ્કૃતિક વારસાની જાળવણી અને હજારો વર્ષની પરંપરાને આગળ ધપાવવાની જવાબદારી નવી પેઢીને સોંપવા પર પણ ભાર આપ્યો હતો. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સોમનાથ અમૃત પર્વની ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આજે આ પર્વમાં સહભાગી થયા. દરમિયાન સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે સોમનાથના નભમાં રજૂ કરેલા દિલધડક કરતબે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉપરાંત વાયુસેનાના 2 ચેતક હેલિકોપ્ટર્સ દ્વારા મંદિર શિખર પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
2: સોમનાથ અમૃત પર્વની ઉજવણીમાં સહભાગી થવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. સાથે જ સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર 11 તીર્થસ્થળમાંથી લેવાયેલા પવિત્ર જળનો મંદિરને અભિષેક કરાયો હતો. આ પહેલા શંખ અને ડમરૂના નાદ તથા અમૃત કળશ સાથે પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત અભિવાદન કરાયું હતું. દરમિયાન શ્રી મોદીએ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પહેલા પ્રધાનમંત્રીએ હમીરજી ગોહિલ સર્કલ સુધી ખુલ્લી જીપમાં 1 કિલોમીટરનો રોડ શો કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ શ્રી મોદીની સાથે આ રોડ શોમાં જોડાયા હતા. રીટા દવે, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના બીજા દિવસના પ્રવાસ દરમિયાન વડોદરામાં અંદાજે 150 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રાજ્યના ત્રીજા સરદારધામ પરિસરનું લોકાર્પણ કર્યું. આ સમારોહમાં પાટીદાર સમાજના અગ્રણીઓએ શ્રી મોદીને વિવિધ ભેટ આપી તેમનું સન્માન કર્યું. શ્રી મોદી હવે થોડીક ક્ષણમાં જાહેરસભાને પણ સંબોધશે. આ પહેલા શ્રી મોદીએ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે સ્વાગત ક્ષેત્ર, ભોજન ક્ષેત્ર અને ઈ પુસ્તકાલયનું નિરીક્ષણ પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સરદારધામમાં 2000 વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની સુવિધાની સાથે કેન્દ્રીય ભોજનાલય, પુસ્તકાલય અને સભાખંડ જેવી સુવિધાઓ હશે. ત્યારબાદ શ્રી મોદી વડોદરામાં રોડ શો કરશે. દરમિયાન આસામના પરંપરાગત નૃત્ય બિહુથી શ્રી મોદીનું સ્વાગત કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. હવામાન વિભાગે આવતીકાલથી 15 તારીખ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્ણ લહેર રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. સત્તાવાર યાદી મુજબ આ સમયગાળા દરમિયાન ગરમીમાં પણ રાહત મળવાની શક્યતા નહીવત છે. ત્યારબાદ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. દરમિયાન ગત 24 કલાકમાં સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુરેન્દ્રનગર અને કંડલા વિમાન મથક પર નોંધાયું, જ્યારે અમરેલી, રાજકોટ, કેશોદ અને વડોદરામાં 44 ડિગ્રી તો અમદાવાદ, ડીસા, ગાંધીનગર અને ભુજમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેના અહેવાલ છે. બનાસકાંઠામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 1444 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કરાયો. ડીસામાં ઘીનું ઉત્પાદન અને વેચાણ કરતી 3 પેઢીમાં તપાસ કરાતા શંકાસ્પદ ઘીના 4 નમૂના લેવાયા હતા. તંત્ર દ્વારા 8,27,490 રૂપિયાનો 1444 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કરાયો હતો.

0: ત્રણેય પેઢી પરવાનગી વગર વેપાર કરતી હોવાનું પણ તપાસમાં જણાયું છે. આ અંગે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. દેશભરમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ માટે બાંહેધરી એટલે કે જીરામજી અધિનિયમ 2025 આગામી 1 જુલાઈથી અમલમાં આવશે. કેન્દ્ર સરકારે તેના અમલીકરણ માટે જાહેરનામું બહાર પાડ્યું છે.
1: દરેક નાણાકીય વર્ષમાં 125 દિવસની રોજગાર બાંહેધરીનો વિકસિત ભારત જીરામજી અધિનિયમ ગ્રામીણ ભારતને સશક્ત બનાવશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું, દેશભરમાં નવા માળખાના અમલીકરણ માટે વર્તમાન નાણાકીય વર્ષમાં 95,692 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મહિલા શ્રમિકોની ભાગીદારીને પ્રોત્સાહન આપવા આ અધિનિયમમાં કાર્યસ્થળો પર બાળકોની સારસંભાળ માટે મહત્વની જોગવાઈ છે. 5 વર્ષથી ઓછી વયના 5 કે તેથી વધુ બાળકોની ઉપસ્થિતિમાં તેમની સારસંભાળ માટે એક મહિલા શ્રમિકને નિયુક્ત કરાશે. તેનો ઉદ્દેશ કાર્યને અવિરત યથાવત રાખવામાં મહિલાઓને સક્ષમ બનાવવાનો છે. હેમાંગીની સોનારા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: હિમાચલ પ્રદેશના મનાલીમાં એક માર્ગ અકસ્માતમાં ભાવનગરના 6 લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે મનાલી બેલા રાજમાર્ગ પર કાર ખીણમાં ખાબકતા એક જ પરિવારના 5 સભ્ય અને ચાલક સહિત કુલ 6 લોકોના મોત નીપજ્યા, જ્યારે આ દુર્ઘટનામાં 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સ્થાનિક હોસ્પિટલ ખસેડાયા છે. કાર ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું જણાયું છે. ગાંધીનગરમાં આજથી એશિયન સિનિયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ થયો. પહેલા દિવસે ભારતીય ખેલાડી કોમલ કહારે કાંસ્ય ચંદ્રક જીતીને ભારતને પહેલો ચંદ્રક અપાવ્યો છે. 48 કિલો વજન વર્ગમાં મહિલા ખેલાડીએ આ સિદ્ધિ મેળવીને વેઇટ લિફ્ટિંગ ક્ષેત્રમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે. ઉલ્લેખનીય છે કે મહાત્મા મંદિર ખાતે આગામી 17 તારીખ સુધી યોજાનારી આ સ્પર્ધામાં ભારતના 16 ખેલાડી સહિત 31 એશિયન દેશના 200 ખેલાડી અને તેમના 200 જેટલા મદદનીશ કર્મચારીઓ ભાગ લેશે. આ સ્પર્ધામાં 50 વિશિષ્ટ મહેમાન પણ ઉપસ્થિત રહેશે. સુરેન્દ્રનગરમાં વહીવટીતંત્ર દ્વારા કાયદેસર રીતે સગીરાના લગ્ન અટકાવાયા. લીંબડી તાલુકાના દેવપુરા ગામની સગીરાના લગ્ન ધોળકા તાલુકાના સરગવાડા ગામના યુવક સાથે થતા હોવાની માહિતી મળતા તંત્ર દ્વારા સ્થળ પર પહોંચી લગ્ન અટકાવાયા છે. અભિયમ 181 હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન અને પાણશીણા પોલીસના સંયુક્ત સહકારથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 1951ના સોમનાથ મંદિરના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદ્ઘોષ ગણાવ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે સોમનાથ અમૃત પર્વ આવનારા 1000 વર્ષ માટે દેશની પ્રેરણાનો મહોત્સવ. સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર મંદિરને 11 તીર્થસ્થળથી લવાયેલા પવિત્ર જળથી અભિષેક કરાયો. પ્રધાનમંત્રીએ વડોદરામાં રાજ્યના 3જા સરદાર ધામ પરિસરનું લોકાર્પણ કર્યું. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 15 તારીખ સુધી હીટ વેવની સંભાવના. ગાંધીનગરમાં આજથી એશિયન સિનિયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ. પહેલા જ દિવસે ભારતીય ખેલાડીએ કાંસ્ય ચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કૃષિ જગત.

કૃષિ જગત કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને વિઠ્ઠલ મકવાણાના નમસ્કાર. મિત્રો, આજે આપણે વાર્તાલાપ સાંભળીશું પાક ઉત્પાદનની ઓછી ખર્ચાળ અને બિનખર્ચાળ પદ્ધતિઓ. આજના ઝડપી અને આધુનિક યુગમાં ભૌતિક સુખ સમૃદ્ધિએ જ્યારે માજા મૂકી છે, જે માટે મોગાદાટ વિદેશી નકલી બિયારણો અને દવાઓ, અપૂરતો અને અનિયમિત વરસાદ, પિયત પાણીની ખેંચ તથા પિયત માટે થતો વધુ પડતો ખર્ચ, જમીનની ઘટતી જતી ઉત્પાદકતા, ખેતમજૂરોની તંગી, અણધાર્યો વરસાદ, વધતા જતા મજૂરીના દર, વીજળી અને ઇંધણના વધતા જતા ભાવ ઉપરાંત પાક ઉત્પાદનના અપોષણક્ષમ બજાર ભાવ મુખ્યત્વે કારણભૂત છે. જો ખેડૂતોએ આર્થિક સ્થિતિ સુધારવી હોય તો એકમ વિસ્તારમાં

ઉત્પાદન વધારવું પડશે અને ખર્ચ ઘટાડવો પડશે અને ખેત ઉત્પાદનના બજાર ભાવ સારા મળવા જોઈએ. જે પૈકી ખેત ઉત્પાદન અને ખેતી ખર્ચ ખેડૂતના હાથની બાબત છે. આવા સમયે ખેડૂતોએ સંશોધન આધારિત ખેતી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. ખેતી પદ્ધતિઓને ખર્ચના આધારે બે વિભાગમાં વહેંચી શકાય, ખર્ચાળ ખેતી પદ્ધતિ અને બિનખર્ચાળ કે ઓછી ખર્ચાળ ખેતી પદ્ધતિ. બિનખર્ચાળ કે ઓછી ખર્ચાળ ખેતી પદ્ધતિમાં ખેડૂતોને નાણાંની ઓછી જરૂરિયાત રહે છે, પરંતુ તેના અમલ માટે જમીનની પસંદગી, જમીનની તૈયારી, પાકની પસંદગી, બિયારણની પસંદગી, બીજ માવજત, વાવણીનો સમય, વાવેતર પદ્ધતિ, વાવણી અંતર, ખાતરની પસંદગી, ખાતરનું પ્રમાણ, પદ્ધતિ અને સમય, પિયત પદ્ધતિ, પિયતનો ગાળો, કટોકટીની અવસ્થાએ પિયત સમયસર, નીંદણ નિયંત્રણ, રોગજીવાત નિયંત્રણ, દવા અને તેનું પ્રમાણ અને સમય, કાપણી, ગ્રેડિંગ, વેચાણ તેમજ પાક પદ્ધતિ અને પાક ફેરબદલી વગેરેની જાણકારી હોવી જરૂરી છે. હવે મિત્રો, વાત કરીએ જમીન અને પાકની પસંદગી અંગે. પાકની વાવણી કરતા પહેલા જે તે પાક માટે જમીન અનુકૂળ છે કે નહીં તે જાણવું ખૂબ જ જરૂરી છે. પાકને અનુકૂળ જમીન ન હોય તો પાક ઉત્પાદન માટે કરેલ ખર્ચના પ્રમાણમાં ઉત્પાદન મળતું નથી, જેથી જે પાક વાવવાનું હોય તેને અનુરૂપ જમીન પસંદ કરવી જોઈએ. જેમ કે બાજરી, મગફળી, મગ, મઠ, ચોળી, તલ, ગુવાર, દિવેલા વગેરે પાકો માટે રેતાળ, ગોરાળુ તથા મધ્યમ કાળી જમીનની જરૂરિયાત રહે છે. પરંતુ જો ભારે કાળી જમીન કે જેમાં પાણી ભરાઈ રહેતું હોય તેવી જમીન પસંદ કરવામાં આવે તો લક્ષ્યાંક પ્રમાણેનું ઉત્પાદન મળતું નથી. પિયત પાકો જેમ કે લસણ, ડુંગળી, ઘઉં, રાયડો, મકાઈ, જુવાર, રજકો વગેરે માટે મધ્યમ કાળી જમીન અને જીરું, ધાણા, વરિયાળી, ઈસબગુલ વગેરે માટે હલકી જમીન પસંદ કરવી જોઈએ. જ્યારે કપાસ માટે મધ્યમ કાળી તેમજ કાળી જમીન પસંદ કરવી જોઈએ, જેથી ખેતી ખર્ચમાં વધારો કર્યા સિવાય સારું ઉત્પાદન મેળવી શકાય. તે ઉપરાંત સ્થાનિક આબોહવા, હવામાન, બજાર વ્યવસ્થા, ખેડૂતની આવડત, કુટુંબની જરૂરિયાત, જરૂરી ચીજવસ્તુની ઉપલબ્ધતા, મજૂર અને મશીનરીની ઉપલબ્ધતા વગેરે ધ્યાનમાં રાખી પાકની પસંદગી કરવી જોઈએ. હવે મિત્રો, વાત કરીએ જમીનની તૈયારી. તો જમીન તૈયાર કરતા પહેલા જમીનનો ઢાળ તેમજ પાકનો પ્રકાર જાણવા ખાસ અગત્યના છે. જમીનના ઢાળને કાટખૂણે ખેડ કરવી તેમજ પાકનું વાવેતર કરવું, ઊંડા મૂળવાળા તથા કંદમૂળના પાકો માટે ઊંડી ખેડ અને છીછરા મૂળના પાકો માટે છીછરી ખીડ કરવી જોઈએ. ફક્ત દાંતી, રાફથી છીછરી અને વારંવાર ખીડ કરવાથી જમીનની નિતાર શક્તિ ઓછી થાય છે. વાવેતરની ઉતાવળમાં ક્યારા સમતળ ન કરવાથી પિયત પાણીનો વ્યય થાય છે તેમજ પાણી ભરાઈ રહેવાથી પાકને નુકસાન થાય છે. પિયત પાકો માટે ખૂબ જ લાંબા ક્યારાટને બદલે જમીનના પ્રકાર, ઢાળ અને પાકને ધ્યાને રાખીને યોગ્ય માપના ક્યારા બનાવવા જોઈએ. બિયારણની પસંદગી અંગે જો મિત્રો વાત કરીએ તો કૃષિ હવામાન વિસ્તાર પ્રમાણે જુદા જુદા પાકોની જાતો બહાર પાડવામાં આવે છે, જે સ્થાનિક કે અગાઉની જાત કરતાં વધારે ઉત્પાદન, સારી ગુણવત્તા અને રોગજીવાત સામે પ્રતિકારક હોય છે. ઓછા પિયતની જરૂરિયાત અને વહેલી પાકતી જાતો પણ બહાર પડેલી છે. જમીન, હવામાન અને પિયતની સગવડતા પ્રમાણે જાતની પસંદગી કરવી જોઈએ. અનુકૂળ સારી જાતનું પ્રમાણિત બિયારણ સમયસર મેળવી લેવું જોઈએ. ઘણી વખત વાવણીના આગલા દિવસે જે મળે તે બિયારણ લાવી વાવવામાં આવે છે, જેથી પાક ઉત્પાદન ઓછું અને નબળી ગુણવત્તાનું મળે અને તેનો બજાર ભાવ પણ ઓછો મળે છે. આજકાલ નકલી કે ઉતરતી કક્ષાના બિયારણોમાં રોગજીવાત પ્રતિકારકતા ન હોવાથી દવા પાછળ પણ ખર્ચ વધે છે. તેથી જો યોગ્ય બિયારણની પસંદગી કરવામાં આવે તો ઉત્પાદન ખર્ચ વધાર્યા સિવાય વધુ ઉત્પાદન મેળવી શકાય છે. હવે મિત્રો, વાત કરીએ બીજ માવજત. તો બીજને માવજત આપવાથી જમીનજન્ય તથા બીજજન્ય રોગો અટકાવી શકાય, સુષુપ્ત અવસ્થા તોડી શકાય, સારો, વહેલો અને એકધારો ઉગાવો મળે, વાવણી સરળ કરી શકાય તેમજ જીવાણુની માવજતથી નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ખાતરમાં બચત કરી શકાય, જેથી ખૂબ જ ઓછા ખર્ચની બીજ માવજતથી પાક સંરક્ષણ અને ખાતરના જંગી ખર્ચમાં બચતની સાથોસાથ વધુ ઉત્પાદન મેળવી શકાય તથા જમીનની ફળદ્રુપતા પણ જાળવી શકાય છે. વાવણીનો સમય. તો સૂકી ખેતી વિસ્તારમાં વવાતા પાકોનું વાવેતર મોડું કરવાથી ઓછું ઉત્પાદન મળે અથવા તો ઘણી વખત પાક નિષ્ફળ પણ જાય. પિયત પાકોનું વહેલું કે મોડું વાવેતર કરવાથી ઉત્પાદન અને ગુણવત્તા પર માઠી અસર થાય છે. શિયાળો પાકોનું ઠંડીની શરૂઆત તેમજ ઉનાળુ પાકોનું ગરમીની શરૂઆત પહેલા વાવેતર કરવાથી ઉગાવો

અને વિકાસ પર વિપરીત અસર થાય છે. પરિણામે પૂરી મહેનત અને ખર્ચ કરવા છતાંય ધાર્યું ઉત્પાદન મળે નહીં. વાવેતર પદ્ધતિ તો ભલામણ મુજબ વાવણી પદ્ધતિ, વાવેતર અંતર, બીજનો દર તેમજ બીજની ઊંડાઈ રાખવી જોઈએ. દાખલા તરીકે ઘઉં માટે બે હાર વચ્ચે જો કોઈપણ બીજ વધારે ઊંડું વાવવામાં આવે તો ઉગાવો ઓછો મળે અને ખાલા પડે. તેવી જ રીતે છીછરું વાવવામાં આવે તો ભેજ ઉડી જવાથી અને પક્ષીઓ દ્વારા નુકસાન થવાથી ઉગાવો બરાબર મળતો નથી, જેથી ઉત્પાદન ઓછું મળે છે. હવે તો ખૂબ જ સારા સ્વયંસંચાલિત વાવણીઓ ઉપલબ્ધ છે. જોકે વાવણી ઉતાવળી ન કરતા ખૂબ જ કાળજીપૂર્વક કરવી જોઈએ. સૂકી ખેતીમાં એક વિસ્તાર દીઠ છોડીની સંખ્યા વધારે રાખવાથી છોડ વચ્ચે ભેજની હરીફાઈ થવાથી પાક ઉત્પાદન ઓછું મળે, જેથી ભલામણ કરેલ યોગ્યતમ છોડની સંખ્યા જાળવવી જોઈએ. જીરુનું વાવેતર છાંટીને ન કરતા હારમાં કરવાથી નિંદણ નિયંત્રણમાં અનુકૂળતા રહે છે અને રોગનું પ્રમાણ ઘટે છે. નાના બીજવાળા પાકની વાવણી પૂંખીને કે ઉરીને કરવાની હોય ત્યારે ઝીણી રેતી ભીડવી વાવેતર કરવાથી બીજની સમાન વહેંચણી ઉપરાંત બીજની બચત પણ કરી શકાય. આ ઉપરાંત સમયસર પારવણી અને ખાલા પૂરવા જોઈએ. ખાતર વ્યવસ્થા તો જમીન પૃથ્થકરણના આધારે પોષક તત્વો આપવાથી જે તત્વની અછત હોય તે તત્વ વધારે પ્રમાણમાં આપી શકાય અને જે તત્વ વધારે કે પૂરતી માત્રામાં હોય તેની પાછળ થતો ખર્ચ બચાવી શકાય. દાખલા તરીકે અમુક જમીનમાં પોટાશની માત્રા પૂરતી હોય ત્યાં પોટાશયુક્ત ખાતર આપ્યા વગર સારું ઉત્પાદન મેળવી શકાય છે. આ સિવાય સૂક્ષ્મ તત્વોની ઉણપ હોય તો પણ પાક ઉત્પાદન પર માઠી અસર થાય છે, જેથી તે સૂક્ષ્મ તત્વની ઉણપ હોય તે આપવાથી ઓછા ખર્ચે ઉત્પાદન તથા ગુણવત્તા વધારી વધુ નફો મેળવી શકાય છે. યુરિયા અને ડીએપી જેવા ખાતરોના એક ધારા વપરાશથી જમીનમાં ગંધક અને સૂક્ષ્મ તત્વોની ઉણપ પેદા થાય છે, જેથી સતત યુરિયા અને ડીએપી ન વાપરતા એમોનિયમ સલ્ફેટ કે સિંગલ સુપર ફોસ્ફેટ જેવા ખાતરો વાપરવા જોઈએ, જેથી પાકને મુખ્ય તત્વો ઉપરાંત ગંધક જેવા તત્વો મળી શકે છે. હાલની ટકાઉ ખેતીના અભિગમમાં રાસાયણિક ખાતર સાથે સેન્દ્રીય અને જૈવિક ખાતરો વાપરવાથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા વધે છે. જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક પરિસ્થિતિ સુધરે અને ખાતરોનો ખર્ચ ઘટાડી શકાય. પાકના અવશેષો, ઓગઠ કચરામાંથી સારું કમ્પોસ્ટ ખાતર તૈયાર કરવું જોઈએ, તેમજ અળસિયાનું ખાતર બનાવી વાપરવું જોઈએ. નદી તળાવનો કાંપ અને ટાંચ જમીનમાં આપવાથી જમીન સુધારણાની સાથોસાથ પોષક તત્વો પણ મળે છે. ત્યારબાદ પાકના જડિયા, પાકના અવશેષોને ન બાળતા રોટાવેટરથી જમીનમાં ભીડવાથી સારા એવા જથ્થામાં સેન્દ્રીય પદાર્થ ઉમેરી શકાય છે. તેવી જ રીતે મગફળી અને દિવેલાની ફોતરી જમીનમાં ભીડવી જોઈએ. દરેક પાકને કયું ખાતર, કેટલું અને ક્યારે આપવું તે સંશોધનના આધારે નક્કી થયેલ છે. સામાન્ય રીતે ફોસ્ફરસ અને પોટાશ વાવણી સમયે અને નાઇટ્રોજન પાકની જરૂરિયાત પ્રમાણે હપ્તામાં આપવો જોઈએ. ફોસ્ફરસનું જમીનમાં હલનચલન બહુ ઓછું હોવાથી જમીનની ઉપર આપવાથી પાકને બહુ ફાયદો થતો નથી અને ખાતરનો વ્યય થાય છે, જેથી ચાસમાં ઉરીને આપવાની ભલામણ છે. નાઇટ્રોજનયુક્ત ખાતરો સમગ્ર જીવનકાળ દરમિયાન બે કે તેથી વધારે હપ્તામાં પિયત આપ્યા બાદ કે પૂરતો ભેજ હોય ત્યારે આપવા જોઈએ, જેથી ખર્ચ વધાર્યા સિવાય પાક ઉત્પાદન સારું મેળવી શકાય અને ખાતરનો વ્યય થતો બચાવી શકાય. યુરિયા ખાતરને લીંબોળીનું તેલ કે ખોળનો પટ આપવાથી તેની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે. સમસ્યાયુક્ત જમીનમાં અને સૂક્ષ્મ તત્વોની ખામી તાત્કાલિક પૂરવા પાન પર છંટકાવ કરી શકાય. હવે મિત્રો વાત કરીએ પાક સંરક્ષણ. જો પાક સંરક્ષણના પગલાં યોગ્ય સમયે લેવામાં આવે તો પાકને રોગ જીવાતથી બચાવી શકાય છે. જો પાક સંરક્ષણના પગલાં મોડા લેવામાં આવે તો દવાનું પ્રમાણ વધારવું પડે છે અને પાકને નુકસાન થઈ ગયા પછી વાપરવામાં આવેલ દવાનો વ્યય થાય છે, જેથી ખર્ચ વધવા છતાં વળતર મળે નહીં. જમીનમાં પાણી અને હવાનું પ્રદૂષણ થાય તે અલગ વાત છે, જેથી યોગ્ય દવા યોગ્ય સમયે યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે છાંટવી જરૂરી છે. પ્રકાશ પિંજર, ફોરમેન ટ્રેપ તથા જૈવિક નિયંત્રકોનો જંતુનાશક દવા સાથે યોગ્ય સમન્વય કરવાથી પણ અસરકારક પાક સંરક્ષણની સાથોસાથ ખર્ચમાં ઘટાડો કરી શકાય છે. ત્યાર પછી નિંદણ નિયંત્રણ. રોગ જીવાતની જેમ નિંદણ પણ પાકનો દુશ્મન છે. પાકમાં થતા નુકસાન પૈકી ત્રીજા ભાગનું નુકસાન માત્ર નિંદણથી થાય છે, જેથી નિંદામણ મુક્ત બીજ પસંદ કરવું, સેન્દ્રીય ખાતર નિંદામણ મુક્ત અને સારી રીતે કોવાયેલું હોવું જોઈએ, ખેત વાજારો સાફ કરવા, સીધા પાળા નિંદામણ મુક્ત રાખવા, પાકની વાવણી યોગ્ય પદ્ધતિથી કરી યોગ્યતમ છોડીની સંખ્યા જાળવવી, રાસાયણિક ખાતર ફક્ત પાકને મળે તે રીતે આપવું, ધોરિયા પાળામાં જમીનનો વ્યય ઘટાડવો, તેમજ યોગ્ય સમયે હાથથી યાંત્રિક કે રાસાયણિક પદ્ધતિથી નિંદણ નિયંત્રણ કરવું જોઈએ, જેથી પાક ઉત્પાદન પર નિંદણની અસર થાય તે પહેલા

0: નીંદણનો નાશ કરી પાકને બચાવી શકાય તેમજ પાક ઉત્પાદન સારું મેળવી શકાય છે। હવે પિયત વ્યવસ્થા। દરેક પાકને ભલામણ મુજબ પિયત આપવું જોઈએ। વધારે પિયત આપવાથી ખર્ચ વધે અને ઉત્પાદનમાં સાર્થક તફાવત જોવા મળતો નથી। ઉપરાંત જમીનની ભૌતિક અને જૈવિક સ્થિતિ બગડે, જેથી પિયત યોગ્ય સમયે યોગ્ય માત્રામાં અને યોગ્ય પદ્ધતિ આપવું જોઈએ। પાણીની અછતની પરિસ્થિતિમાં પાકની કટોકટીની અવસ્થાઓએ પિયત આપી શકાય। રીલાવીને પિયત આપવાની પદ્ધતિમાં પાક, જમીનનો પ્રકાર અને ઢાળ પ્રમાણે ક્યારાની લંબાઈ અને પહોળાઈ રાખવી, સેન્દ્રીય અને પ્લાસ્ટિકના આવરણથી તેમજ એકાંતરા ચાસમાં પિયત આપવાથી પિયત પાણીનો બચાવ કરી શકાય। સૂક્ષ્મ પિયત પદ્ધતિઓ અપનાવવાથી ઉત્પાદન અને ગુણવત્તા વધે તેમજ પાણીની બચત અને અન્ય ખેત કાર્યોના ખર્ચમાં બચત કરી શકાય। ચોમાસુ ઋતુમાં વરસાદ ન હોય તેવા સૂકા ગાળામાં પાકની જીવન રક્ષક પૂરક પિયત આપવામાં આવે તો ઉત્પાદન લગભગ બમણું મેળવી શકાય છે। હવે કાપણી। તો પાક પરિપક્વ થયે તેની કાપણી કરવી જોઈએ। ઘઉંની કાપણી મોડી કરવામાં આવે તો પાક ઢળી પડે, જેથી ઉત્પાદન ઓછું મળે। વરિયાળી જેવા પાકની મોડી કાપણી કરવાથી ગુણવત્તા બગડે છે। તેવી જ રીતે વહેલી કાપણી કરવાથી પાક ઉત્પાદન ઓછું અને ચીમડાયેલ દાણાવાળું નબળી ગુણવત્તાનું મળે છે, જેના બજાર ભાવ ઓછા મળે છે। ઈસબગુલની કાપણી વહેલી સવારે ન કરતા સૂર્યના તાપ થયે કરવી જોઈએ। જ્યારે ઘઉંની કાપણી ઓછા સૂર્ય તાપમાં કરવાથી દાણા ખરતા અટકાવી શકાય। યાંત્રિક રીતે કાપણી કરવાની થાય ત્યારે સમગ્ર પાક પરિપક્વ થયો હોય તે જરૂરી છે। લસણ અને ડુંગળીના કંદની યોગ્ય રીતે કાપણી કરવાથી તેની સંગ્રહ શક્તિ વધે છે તેમજ બજાર ભાવ સારા મળે છે। પાક ઉત્પાદનને સંગ્રહ કરતા પહેલા યોગ્ય રીતે સુકવણી કરવી જોઈએ, જેથી સંગ્રહ દરમિયાન જીવાતોનો ઉપદ્રવ ઓછો થાય છે। સમગ્ર ઉત્પાદનમાં જુદા જુદા જથ્થામાં ગ્રીડિંગ કરી વેચાણ કરવાથી સરવાળોએ ફાયદો થાય છે। સ્થાનિક વેપારીને વેચાણ ન કરતા ખેત ઉત્પન્ન બજારમાં વેચાણ કરવાથી યોગ્ય ભાવ મળવાથી સાથોસાથ વજનમાં થતી ગુલમાલ તેમજ અન્ય જોખમ અટકાવી વળતર વધારે મેળવી શકાય છે। પાક પદ્ધતિ અને ખેત પદ્ધતિ। તો સતત એકનો એક પાક લેવાથી અમુક તત્વોની ઉણપ વર્તાય તેમજ રોગ જીવાતના પ્રશ્નો ઉદભવે છે, જેથી ધાન્ય વર્ગના પાક પછી કઠોળ વર્ગના પાકની ફેરબદલી કરવાથી ઉત્પાદન ખર્ચ વધાર્યા સિવાય બંને પાકનું ઉત્પાદન વધારી શકાય છે। ધાન્ય વર્ગના પાકને નાઇટ્રોજનનું તત્વ વધારે જરૂરિયાત રહે છે, જ્યારે કઠોળ વર્ગના પાકને ફોસ્ફરસ તત્વની જરૂરિયાત વધારે રહે છે, જેથી પાકની ફેરબદલીથી જમીનમાં પોષક તત્વોનું સંતુલન પણ જળવાઈ રહે છે। જે તે વિસ્તારનું હવામાન, જમીન, ખેડૂતની સ્થિતિ, બજાર ભાવ, કૃષિ સામગ્રી, મજૂર તથા મશીનરીની ઉપલબ્ધતા, કુટુંબની જરૂરિયાત વગેરેને અનુરૂપ ખેત પદ્ધતિ અપનાવવી જોઈએ। આર્થિક વળતર ઉપરાંત જમીનની ઉત્પાદકતા જળવાઈ રહે તે જરૂરી છે, જે માટે પાક પદ્ધતિમાં કઠોળ પાકોનો સમાવેશ કરવો જોઈએ। અંતમાં ખેતી ખર્ચ ઘટાડવા માટે આગોતરું આયોજન, વ્યવસ્થા, જાણકારી અને સમયસરના ખેત કાર્યો, મહેનત, કાળજી, અનુભવ, કૌશલ્ય, નિર્ણય શક્તિને ખાસ કરીને હિસાબ રાખવો અતિ આવશ્યક છે। તો મિત્રો, આ હતો વાર્તાલાપ પાક ઉત્પાદનની ઓછી ખર્ચાળ અને બિન ખર્ચાળ પદ્ધતિઓ।
1: અરે હાલ મારી હારે ચગડો બે

0: શ્રોતા મિત્રો, આ હતો આજનો ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કૃષિ જગત. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રની. અને હવે સાંભળીએ ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: સૌપ્રથમ મુખ્ય સમાચાર. સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સોમનાથ મંદિર આપણને યાદ અપાવે છે કે વારસો જળવાઈ રહે ત્યારે જ કોઈ દેશ અસ્તિત્વમાં રહી શકે. પ્રધાનમંત્રીએ ગુજરાતના વડોદરામાં રાજ્યના ત્રીજા સરદારધામનું લોકાર્પણ કર્યું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વધુ વિશ્વસનીય અને વૈવિધ્યસભર ઉર્જા સ્ત્રોતોને ઓળખવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં 2.6% ઉછાળો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ભારત આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે, તેમાં સાંસ્કૃતિક વારસાની મહત્વની ભૂમિકા છે. પ્રભાસ પાટણમાં સોમનાથ અમૃત પર્વ નિમિત્તે આજે જાહેરસભા સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે સાંસ્કૃતિક સ્થળો વર્ષોથી ભારતની ઓળખ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે 75 વર્ષ પહેલા વર્ષ 1951માં આજના દિવસે સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા એ સાધારણ અવસર ન હતો, પરંતુ તે ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદ્ઘોષ હતો. પ્રધાનમંત્રીએ આ પર્વને આવનારા 1000 વર્ષ માટે દેશની પ્રેરણાનો મહોત્સવ ગણાવતા કહ્યું કે સોમનાથ મંદિર આપણને યાદ અપાવે છે કે કોઈ દેશ ત્યારે જ અસ્તિત્વમાં રહી શકે જ્યારે તેનો વારસો જળવાઈ રહે. તેમણે કહ્યું કે સોમનાથ મંદિરના પુનઃનિર્માણની હજારો વર્ષોની આ આધ્યાત્મિક ચેતના માનવ માત્રને કલ્યાણની શીખ વિશ્વને આપી રહી છે.
2: યે સૃષ્ટિ જિનસે સૃજિત હોતી હૈ, જિનમે લય હો જાતી હૈ, યતો જાયતે પાલ્યતે યેન વિશ્વમ તમિષમ ભજે લીયતે યત્ર વિશ્વમ. આજ હમ ઉનકે ધામ કે પુનર્નિર્માણ કા ઉત્સવ મના રહે હૈ, જો હલાહલ કો પીકર નીલકંઠ હો ગયે. આજ ઉની કી શરણ મે હા સોમનાથ અમૃત મહોત્સવ હો રહા હૈ. યે સબ ભગવાન

0: સદાશિવ કી હી લીલા હૈ.
1: શ્રી મોદીએ વધુમાં કહ્યું કે તીર્થસ્થળોનો વિકાસ ભારતની આર્થિક પ્રગતિ સાથે જોડાયેલો છે. તેમણે સોમનાથ સહિતના સાંસ્કૃતિક વારસાની જાળવણી અને હજારો વર્ષોની પરંપરાને આગળ ધપાવવાની જવાબદારી નવી પેઢીને સોંપવા પર ભાર મૂક્યો. શ્રી મોદીએ સોમનાથ મંદિરની સેવામાં પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા હમીરજી ગોહિલ, પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલકર જેવી મહાન વિભૂતિઓનું પણ સ્મરણ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સોમનાથ અખંડ અને શાશ્વત છે અને દેશની સભ્યતા હિંમત અને અખંડ ભક્તિનું પ્રદર્શન કરે છે. શ્રી મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગ

0: સુખાકારી માટે પ્રાર્થના કરી. વૈભવશાળી યશોગાથા સાથે સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે આકાશમાં રજૂ કરેલા દિલધડક કરતબોએ સૌને મંત્રમુગ્ધ કર્યા. ઉપરાંત મંદિર શિખર પર પુષ્પવર્ષા કરવામાં આવી. આ પ્રસંગે સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર 11 તીર્થસ્થળમાંથી લેવાયેલા પવિત્ર જળનો મંદિરને અભિષેક કરાયો. શંખ અને ડમરૂના નાદ તથા અમૃત કળશ સાથે પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરાયું. દરમિયાન શ્રી મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ પહેલા પ્રધાનમંત્રીએ 1 કિલોમીટરનો રોડ શો કરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ શ્રી મોદીની સાથે સહભાગી થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમાજ અને સરકારને સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર આપ્યો. ગુજરાતના વડોદરામાં 150 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સરદારધામ પરિસરનું લોકાર્પણ કર્યા બાદ સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે આજે શિક્ષણ ક્ષેત્રમાં પાયાની હકીકતોના આધારે કામ થઈ રહ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તેનું મોટું ઉદાહરણ છે. શ્રી મોદીએ કહ્યું કે નાના શહેરો સાથે જોડાયેલા મોટા મોટા સ્ટાર્ટઅપ્સ આજે આગળ આવી રહ્યા છે અને તેમાં મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે. પહેલા જે ક્ષેત્રને જોખમી ગણવામાં આવતા હતા તે હવે યુવાનોની પહેલથી પસંદ બની ગયા છે. સમારોહમાં પાટીદાર સમાજના અગ્રણીઓએ શ્રી મોદીને વિવિધ ભેટ આપી તેમનું સન્માન કર્યું. આ પહેલા શ્રી મોદીએ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. તેમણે સ્વાગત ક્ષેત્ર, ભોજન ક્ષેત્ર અને ઈ પુસ્તકાલયનું નિરીક્ષણ કર્યું. ઉલ્લેખનીય છે કે સરદાર ધામમાં 2000 વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની સુવિધાની સાથે કેન્દ્રીય ભોજનાલય, પુસ્તકાલય અને સભાખંડ જેવી સુવિધાઓ હશે. સરકારે જણાવ્યું છે કે કોઈપણ પેટ્રોલિયમ ઉત્પાદનની અછત નથી અને દેશમાં 60 દિવસનો ક્રૂડ ઓઇલ, 60 દિવસનો કુદરતી ગેસ અને 45 દિવસનો એલપીજી ભંડાર છે. આ માહિતી નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં પશ્ચિમ એશિયા પરના મંત્રીઓના અનૌપચારિક જૂથની 5મી બેઠક દરમિયાન આપવામાં આવી. બેઠકમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની ઓછામાં ઓછી અસર થાય તે સુનિશ્ચિત કરવા માટે દેશની તૈયારીઓને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા કરવામાં આવી. શ્રી સિંહે દેશના ઉર્જા મિશ્રણમાં પરિવર્તન લાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવવાની, નવીનીકરણીય આધારિત વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોને ઝડપથી વિસ્તૃત કરવાની અને વધુ વિશ્વસનીય અને વૈવિધ્યસભર ઉર્જા સ્ત્રોતોને ઓળખવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો. સરકારે જણાવ્યું છે કે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ઘરેલું એલપીજી પુરવઠો અવિરત છે. આજે નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયામાં વર્તમાન વિકાસ અંગે આંતરમંત્રીસ્તરીય બ્રીફિંગને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે છેલ્લા 3 દિવસમાં 1,26,00,000 બુકિંગ થયા છે, જેમાંથી 14,00,000 ઘરેલું એલપીજી સિલિન્ડર પહોંચાડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સરકાર ગ્રાહકોને ઇંધણ પુરવઠો સુનિશ્ચિત કરી રહી છે.
1: भारत सरकार ने कई इफेक्टिव स्टेप्स लिए हैं और ये सुनिश्चित करने की कोशिश की है कि आम उपभोक्ता को कम से कम असुविधा के साथ फ्यूल सप्लाई की आपूर्ति सुनिश्चित की जा सके. हमारी क्रूड इन्वेंटरी मेंटेन है, हमारी रिफाइनरीज ऑप्टिमम लेवल पर ऑपरेट कर रही हैं, किसी रिटेल आउटलेट पर कोई ड्राई आउट नहीं है, एलपीजी डिस्ट्रीब्यूटरशिप पर भी कोई ड्राई आउट रिपोर्टेड नहीं है, पेट्रोल और डीजल के पर्याप्त स्टॉक्स अवेलेबल हैं.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ફોલો કરશો. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઔદ્યોગિક નેતાઓને વાઘ, સિંહ, ચિત્તા સહિતની 7 વૈશ્વિક મોટી બિલાડીના સંરક્ષણ પ્રયાસોને સક્રિયપણે સમર્થન આપવા વિનંતી કરી. નવી દિલ્હીમાં સીઆઈઆઈ વાર્ષિક વ્યાપાર શિખર સંમેલનને સંબોધતા શ્રી યાદવે જણાવ્યું કે રહેઠાણ પુનઃસ્થાપન, ટેકનોલોજી આધારિત દેખરેખ અને મોટી બિલાડીઓના સમુદાય આધારિત સંરક્ષણ માટે કોર્પોરેટ ભંડોળ આવશ્યક છે. ભારતની આબોહવા સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા શ્રી યાદવે જણાવ્યું કે દેશ હવે નવીનીકરણીય ઉર્જા સ્થાપિત ક્ષમતામાં વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે છે, જ્યારે સંચિત સૌર ક્ષમતામાં આ વર્ષે માર્ચ સુધીમાં 150 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 7 શક્તિશાળી અપીલો પર ધ્યાન આપવા વિનંતી કરી છે. રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતા શ્રી સિંહે નોંધ્યું કે 1998માં આ દિવસે પોખરણમાં 3 પરમાણુ પરીક્ષણો કરવામાં આવ્યા હતા. ડોક્ટર સિંહે નોંધ્યું કે છેલ્લા દાયકામાં ભારતનું સંરક્ષણ ઉત્પાદન 174 ગણું વધીને 1,54,000 કરોડ થયું છે.
2: वर्ष 2014 में हमारे पास 350 से 400 स्टार्टअप थे. आज हमारे पास 2,00,000 से अधिक स्टार्टअप हैं. ग्लोबल स्टार्टअप इकोसिस्टम में हम दुनिया में तीसरे स्थान पर हैं. सिर्फ एक दशक में हमारा रक्षा उत्पादन 174 गुना

0: घटकर 1,54,000 करोड़ रुपए हो गया है और हमारा रक्षा निर्यात भी एक दशक में 34 गुना बढ़कर 23,622 करोड़ रुपए तक पहुंच गया है।
1: आईपीएल क्रिकेट में हाल धर्मशाला हिमाचल प्रदेश क्रिकेट एसोसिएशन स्टेडियम में पंजाब किंग्स और दिल्ली कैपिटल वच्चे मैच चाली रही है। अक्षर पटेल की आगेवानी हेठनी दिल्ली कैपिटल्स की टीमें टॉस जीतीने बोलिंग पसंद करी छे। हाल में मळता छेल्ला अहेवाल अनुसार पंजाब किंग्से 4 ओवर में 0 विकेटे 59 रन बनाव्या छे। पॉइंट टेबल में हाल दिल्ली की टीम 8 क्रमे और पंजाब की टीम 4 क्रमे छे। અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનમાં તાજેતરમાં શાંતિ પ્રસ્તાવને સંપૂર્ણપણે અસ્વીકાર કર્યા બાદ લાંબા સમય સુધી પુરવઠા અવરોધોના ભય વચ્ચે આજે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો હતો। છેલ્લે અહેવાલો આવ્યા ત્યારે બ્રેન્ટ ક્રૂડ લગભગ 2.6% વધીને 103 અમેરિકી ડોલર અને 89 સેન્ટ પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું હતું। સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સોમનાથ મંદિર આપણને યાદ અપાવે છે કે વારસો જળવાઈ રહે ત્યારે જ કોઈ દેશ અસ્તિત્વમાં રહી શકે છે। પ્રધાનમંત્રીએ ગુજરાતના વડોદરામાં રાજ્યના 3જા સરદારધામનું લોકાર્પણ કર્યું। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વધુ વિશ્વસનીય અને વૈવિધ્યસભર ઉર્જા સ્ત્રોતોને ઓળખવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો। વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં 2.6% ઉછાળો અને આઈપીએલ ક્રિકેટમાં આજે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો। આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મોના સુનીલા ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી. કાર્યક્રમના પ્રારંભે સાંભળશો સમાધિ ફિલ્મનું ગીત. સ્વર આપ્યો છે લતા મંગેશકર અને કિશોર કુમારે. ગીત મજૂર સુલતાનપુરી, સંગીત રાહુલ દેવ બર્મન.

ઝુબિન નોટિયાલ અને આકાંક્ષા શર્માને સાંભળશો. ગીત છે રુસ્તમ, ગીત મનોજ મુન્તાશીર, સંગીત જીત ગંગોલી.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મી ગીતો સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી. રોમાન્સ આ ફિલ્મમાં સાંભળીએ લતા મંગેશકર અને અમિત કુમારને. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર રાહુલ દેવ બર્મન.

આપ સાંભળી રહ્યા હતા હિન્દી ફિલ્મોના સુરીલા ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી, આકાશવાણી અમદાવાદ વડોદરા. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો. વાણી જયરામને સાંભળીએ, ગીત છે મહેશ શાહનું.

0: સાંભળો સાંભળો, એક પરિવાર ની કહાની, ડોક્ટર ની સામે જેમનાથી થઈ નાદાની.
1: આપણે રિપોર્ટ્સ લાવ્યા છે ને?
2: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
1: ભૂલક્કડ છે તું.
2: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
0: લડો નહીં, જાણો આભા વિશે.
2: આભા?
0: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડથી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1-44-77.
3: મોહમ્મદ રફીને સાંભળીએ, ગીત છે બદ્રી કાંચવાલાની.

0: હાર્તે મુનશી અને સાથીઓના સ્વરમાં ભાસ્કર વોરાનું ગીત.
1: અક્રૂરજીનો રથ માધવ વિખરાયાની ધૂળમાં ગોપાતો ગયો તેમ તેમ વ્રજ સમસ્તની આંખોમાંથી નૂર ઉતરડાતું ગયું. વાત માધવ માટેની તરસની છે, રાધાની તડપની છે, પણ તરસ વિશેની આપણી સમજણ સંકુચિત છે. આપણે આપણા કંઠની કોરપને જ તૃષાનું નામ આપ્યું.

યાદ રહે, તરસ તો બંને કાંઠે હોય છે. તરસ્યાની તરસ પાણી મળતા ઠરે એ આપણે જાણ્યું, પણ પાણીની સાર્થકતા પણ એ તરસ્યા કંઠમાં જ છે એ સત્ય તો યુગોથી સાવ ગોપિત જ રહી ગયું. કારણ આપણને આપણી તરસના જ ગીત ગાવા ગમે છે.

0: આકાશવાણી રાજકોટ અમદાવાદ વડોદરા અને ભુજ.
1: પ્રસ્તુત છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પ્રભાસ પાટણ સોમનાથ ખાતે શ્રી સોમનાથ મંદિર પુનઃનિર્માણની વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલ શ્રી સોમનાથ અમૃત મહોત્સવ 2026 કાર્યક્રમને આવરી લેતો રેડિયો અહેવાલ. સંકલન અને નિર્માણ સુધીર દત્તા અને અટલ શર્મા, નિર્માણ સહાય ડિમ્પલ મોદી. પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. સોમનાથ અમૃત વર્ષ 2026માં સહભાગી થવા વડાપ્રધાન તથા સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્ર મોદી 11મી મેના રોજ વેરાવળ પધાર્યા. આ તકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ સાથે જોડાણા. પ્રધાનમંત્રીશ્રીએ વીર હિમજી ગોહિલજી સર્કલ સુધી રોડ શોમાં જનતાનું અભિવાદન ઝીલ્યું અને શ્રી સોમનાથ મંદિર પુનઃનિર્માણના સ્વપ્નદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી. ત્યારબાદ પ્રધાનમંત્રીશ્રીએ સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા કરી અને જનજનની સુખાકારી અને દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરી.

0: આ પ્રસંગે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબિક્સ ટીમ દ્વારા સોમનાથના નભમાં દિલધડક એર શોનું આયોજન કરવામાં આવ્યું અને ઐતિહાસિક સોમનાથ મંદિરના પુનઃનિર્માણની યશોગાથાને અંકિત કરતું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ પ્રસંગે વિશાળ જનસભાને સંબોધિત કરી.
1: દેવીઓ સજ્જનો, આજ પ્રભાસ પાટણ કા પવિત્ર ક્ષેત્ર એક અદભુત પ્રભા સે ભરા હુઆ હૈ. મહાદેવ કા યે સાક્ષાત્કાર, યે સૌંદર્ય, ધરતી ઓર આસમાન સે હુઈ પુષ્પ વર્ષા, ભગવા ધ્વજો કી યે આભા, કલા સંગીત ઓર નૃત્ય કી અદભુત પ્રસ્તુતિયાં, વેદ મંત્રો કા ઉચ્ચાર, ગર્ભગૃહ મેં હો રહા શિવ પંચાક્ષરી કા અખંડ પાઠ, ઓર ઇસ સબ કે સાથ સાથ સાગર કી લહેરો કા જયઘોષ. એસા લગ રહા હૈ જૈસે યે સૃષ્ટિ એક સાથ બોલ રહી હૈ જય સોમનાથ, જય જય સોમનાથ. સાથીઓ, સમય ખુદ જિનકી ઈચ્છા સે પ્રકટ હોતા હૈ, જો સ્વયં કાલાતીત હૈ, જો સ્વયં કાલ સ્વરૂપ હૈ, આજ ઉન દેવાદિ દેવ મહાદેવ કી વિગ્રહ પ્રતિષ્ઠા કે હમ 75 વર્ષ મના રહે હૈ. યે સૃષ્ટિ જિનસે સૃજિત હોતી હૈ, જિનમે લય હો જાતી હૈ, યતો જાયતે પાલ્યતે યેન વિશ્વમ, તમિષમ ભજે લીયતે યત્ર વિશ્વમ. આજ હમ ઉનકે ધામ કે પુનર્નિર્માણ કા ઉત્સવ મના રહે હૈ, જો હલાહલ કો પીકર

0: આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પોતાના ભાવો કંઈ આ રીતે વ્યક્ત કર્યા.
1: ભગવાન સોમનાથનું મંદિર સદીઓથી દેશની આસ્થા, સંસ્કૃતિ, અડગ સંકલ્પ અને પુનર્જાગરણનું જીવંત પ્રતીક છે. આપણી આસ્થાના અજય અને અતૂટ પ્રતીક આ મંદિરને ધ્વંસ કરવાના અનેક પ્રયાસો થયા અને દરેક વિનાશ પછી સોમનાથ ભગવાનનું મંદિર ફરી વધુ તેજસ્વતા સાથે ઊભું થયું છે. આજે આ દિવ્ય મંદિર વિધ્વંસમાંથી પુનર્નિર્માણના સરદાર સાહેબના અડગ નિર્ધાર, દ્રઢ સંકલ્પ અને રાષ્ટ્રના આત્મસન્માનનું પ્રતીક છે. તેમનો આ સંકલ્પ 1951ની 11 મે પૂર્ણ થયો તે ગૌરવશાળી વિરાસતને આજે 75 વર્ષ થયા છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2001માં મુખ્યમંત્રી તરીકેનું સેવાદાયિત્વ સંભાળ્યું. એ જ વર્ષે તેમણે સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો સુવર્ણ જયંતી ઉત્સવ ઉજવીને આપણને તક આપી હતી અને આજે સરદાર સાહેબનો દ્રઢ સંકલ્પ સાકાર થયાનો આ અમૃત ઉત્સવ આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની પ્રેરણાથી દેશની આઝાદીના અમૃતકાળમાં જ આવ્યો છે તે સોનામાં સુગંધ સમો પ્રસંગ છે.
0: આપ સાંભળી રહ્યા હતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પ્રભાસ પાટણ સોમનાથ ખાતે યોજાયેલ શ્રી સોમનાથ અમૃત મહોત્સવ 2026નો રેડિયો અહેવાલ. સંકલન અને નિર્માણ સુધીર દત્તા અને અટલ શર્મા, નિર્માણ સહાય ડિમ્પલ મોદી. કાર્યક્રમની પ્રસ્તુતિ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવી.
2: કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

ધ્વનિ તરંગોની તાલ પર આપ માણી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે પ્રસારણની પાંખે સ્વચ્છતા સેવા અભિયાનને અનુલક્ષીને ભવાઈ શૈલીમાં નાટક સફાઈ આવે જીવન જાગે. લેખન શિલ્પા ઠાકર. સફાઈ આવે જીવન જાગે ભવાઈ શૈલીના નાટકનો પાત્ર પરિચય. વેશકોરના પાત્રમાં અર્ચન ત્રિવેદી, કાછળિયોના પાત્રમાં મુકેશ જાની, ગણપતના પાત્રમાં ધનંજય પટેલ, રામજીના પાત્રમાં હેમંત મિસ્ત્રી, આશાબેનના પાત્રમાં જિગીષા ત્રિવેદી, સવિતાબેનના પાત્રમાં ઉષા ભાટિયા, તબલાવાદક કીર્તન ઘરેખાન. રજૂઆત શૈલેષ પંડ્યા. તો પ્રસ્તુત છે ભવાઈ શૈલીમાં નાટક સફાઈ આવે જીવન જાગે.

ફ્રીકવન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આ સાથે જ આજની અમારી આ પ્રસારણ યાત્રા અહીં સમાપ્ત થાય છે. ફરી પાછા મળીશું આવતીકાલે સવારે 5:53 નવા કાર્યક્રમોની નવી પ્રસારણ યાત્રા સાથે. ત્યાં સુધી આપની મિત્ર મનીષા ડામોરને આપશો રજા. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.